નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमाववा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. તે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે।

0: હિન્દુના ઘરમાં ગીતા હોવાની છે તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા અને કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને.

મહારાજ નૃત્યમાં મગ્ન રહે. નારાજ તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુ ને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ.

આત્મા એ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેદ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને

પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જબલપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશી, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમતાની સૌ કોઈ રીજે, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે, તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કોલંબુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312.

0: ಅಥವಾ ರೋಟೇರಿಯನ್ ಪರಿನ್ ಪಂಡ್ಯ 9428677113. ತಾರೀಖ 7 ಆಗಸ್ಟ್ 2026 ಶುಕ್ರವಾರ ರಾತ್ರಿ 9 ಕಾನುಭಾಯಿ ಮೆಹ್ತಾ ಹಾಲ್ ಪಾಲನ್ಪುರ್ ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલ ટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે. માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ આ પ્રસારણમાં આપણે ધીમે ધીમે કરતા 11મા અધ્યાય સુધી પહોંચી ગયા છીએ અને છેલ્લે આપણે 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન એટલે ઈશ્વરે કૃષ્ણએ અર્જુનને એની પ્રાર્થનાને કારણે એને વિનંતી કરી કે હું જે આ બધું સાંભળ્યું છે એ જોવા પણ ઈચ્છું છું. જોવાની શક્તિ નથી, ચર્મચક્ષુઓ વડે ઈશ્વરના સ્વરૂપને જોઈ શકાય નહીં. આ વાત સાદી રીતે સમજવા જેવી વાત છે. ચર્મચક્ષુ વડે એટલે આપણે આપણી માણસ તરીકેની મર્યાદા બધી જાળવી રાખવી હોય અને ઈશ્વરને જોવા હોય, ઈશ્વરનું દર્શન કરવું હોય, આ બે વાત એક સાથે બની શકે નહીં. એટલે આપણે બસ એક અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઈએ, તેની વચ્ચે એક પ્રવૃત્તિ આ પણ કરીએ કે ભગવાનનું ભજન કરીએ, ભગવાનને મંદિરમાં જઈને જોઈએ, ઘંટ વગાડીએ, પ્રાર્થના કરીએ, એને પ્રસાદ ધરાવીએ કે લે ખા, ખાતો તો નથી, ખબર છે, ખબર છે કે ખાતો નથી માટે જ ધરાવીએ, અને પછી ભગવાનનું અધરામૃત ગણીને આપણે એનું સેવન કરીએ. કારણ કે આપણી પાસે જે આંખો છે એ ચર્મચક્ષુઓ છે. ચર્મચક્ષુ એટલે માત્ર ચક્ષુ શબ્દ આંખના માટે અહીંયા નહીં લેવાનો, આપણી બધી જ ઇન્દ્રિયોને માટે લેવાનો, મન બુદ્ધિ અહંકાર સહિત અંદરની ઇન્દ્રિયો અને બહારની ઇન્દ્રિયો જ્યાં સુધી લૌકિક છે, લૌકિક ભાવોથી સંકળાયેલી છે, એના ઉપર લૌકિકતાનું આવરણ મોજૂદ છે, ત્યાં સુધી ઈશ્વરના સાક્ષાત દર્શન ન થાય, પરોક્ષ થાય. અને આપણને આપણે જાણતા નથી એમ પરોક્ષ રીતે અનેક વખત ઈશ્વરનો અનુભવ થાય છે, ઈશ્વરત્વનો, ઈશ્વરના તત્વનો અનુભવ થાય, પણ આપણે એ સમજતા નથી, ઓળખતા નથી. ઈશ્વરના સાક્ષાત દર્શન કરવા માટે, અથવા અહીંયા તો ઈશ્વરના સાક્ષાત દર્શન પણ નથી કહ્યું, એમ કહ્યું છે કે ઈશ્વરના ઐશ્વર્યના, ઈશ્વરની યોગ શક્તિના, ઈશ્વર એકમાત્ર બીજ રૂપ હોવા છતાં સમસ્ત બ્રહ્માંડ રૂપે સ્થિત છે એવું દર્શન કરવા માટે.

ઈશ્વરની કૃપા હોય તો દિવ્ય દ્રષ્ટિ મળે. આપણે એ માટે શું કરવું પડે? વ્યક્તિ તરીકે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી પડે કે ઈશ્વર આપણને દિવ્ય દ્રષ્ટિ આપે. ઈશ્વરે કૃપા કરી હોય તો એના આ વિશ્વરૂપ દર્શનના દર્શન કરવાની ઈચ્છા પણ થાય. એમને ઈચ્છા જ ના થાય, આપણને સંતોષ મળે, સારું થઈ ગયું આપણું એટલે ખુશ, ભગવાન મારા ઉપર રાજી છે, કારણ કે બધું સારું સારું થતું જાય છે. આ સારું સારું થતું જવું એની વ્યાખ્યા પણ આપણી પોતાની છે, એ દિવ્ય દ્રષ્ટિ નથી, એ દ્રષ્ટિ જ નથી. બધું જોવા માટે ચશ્મા ચડાવીને આપણે ચાલીએ છીએ. એટલે સૌથી મોટી કૃપા તો ઈશ્વરની અર્જુન ઉપર એ છે કે એને ઈચ્છા જાગી, વિશ્વરૂપ દર્શન કરવાની ઈચ્છા જાગી. સાંભળીને સંતોષ થઈ ગયો હોત, એ કહે છે કે હું સમજ્યો છું, સમજ્યો નથી એમ નથી, હવે પ્રશ્નો નથી રહ્યા. બૌદ્ધિક બુદ્ધિની મર્યાદાથી બહાર નીકળી ગયો છે અને જે અલૌકિક છે, જે વિલક્ષણ છે, એને સમજવા માંડ્યો છે. પણ ઈશ્વરની કૃપા એના ઉપર એ થઈ કે એને એવી ઈચ્છા જાગી કે હું પરમેશ્વરની સત્તાના દર્શન કરું. કે છે કે હું, મારો મોહ છે એ હવે નાશ પામ્યો છે, પણ નથી નાશ પામ્યો, કારણ કે એ ચર્મચક્ષુથી જોવા ઈચ્છે છે. ત્યાં સુધી તો એનો મોહ હજી નાશ પામ્યો છે એમ નહીં કહી શકાય, કારણ કે એને તો એમ હોય કદાચ કે આ કૃષ્ણ આપણું રૂપ, આપણને રૂપ દેખાડે. પણ જે આ સ્વરૂપ છે એ આગળ આપણે કહ્યું એમ, તમારી આ બે આંખો વડે તો ના જોઈ શકાય. ફરી ઈશ્વરની કૃપા હોય તો ચર્મચક્ષુ મળે. એટલે લે જો જો જો એમ કૃષ્ણએ કયા કર્યું, પણ એને દેખાય તો નહીં જ, આ આપણા માટે છે. એટલે કહું કે લે હવે તને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું, આ દિવ્ય દ્રષ્ટિથી તું મને જો, દિવ્ય દ્રષ્ટિથી જો તું મને જોઈશ તો મારું સ્વરૂપ સાચું, આખું બ્રહ્માંડ રૂપ જે છે, વિશ્વરૂપ શબ્દ વાપર્યો છે, વિશ્વ એટલે સમસ્ત, સમસ્તને એક સાથે કોઈ જોઈ શકે નહીં, સમસ્તને તું જોઈ શકીશ જો તારી પાસે દિવ્ય દ્રષ્ટિ હશે તો. ભગવાને પોતાનું આ વિશ્વરૂપ તમને જો ખબર હોય તો બીજી એક વ્યક્તિને બતાવ્યું છે, મા યશોદાને. એણે તો પ્રાર્થના નથી કરી કે મારું સ્વરૂપ જોવું છે, એ તો કેવલ પ્રેમમય છે. એ તો કૃષ્ણને પોતાનો દીકરો સમજે છે. એ તો જો આ દીકરાથી કઈ ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય તો સોટી લઈને મારવા ઈચ્છે છે. એ એમ માને છે કે આને તો માખણ ચોર્યું અને ખાધું, અને કહે છે ખોલ તારું મો. ક્યાં વિશાળ બ્રહ્માંડ, એની અંદર ક્યાં ભરતખંડ, એની અંદર ક્યાં ભારત, એની અંદર ક્યાં મથુરાનો પ્રદેશ, એની અંદર ક્યાં નાનકડું નંદગ્રામ, અને એની અંદર નંદના ઘરમાં બેઠેલી યશોદા પોતે ક્યાં છે. યશોદાનો કૃષ્ણ સાથેનો પ્રેમ ભાવ, એટલો પ્રેમ ભાવ કે એને મારે ને પોતાને વાગે

એ પ્રેમ ભાવના પરિણામ રૂપે ભગવાને ક્ષણાર્ધ માટે યશોદાને પણ એ રૂપનું દર્શન કરાવ્યું હતું. ભાગવતમાં છે, એમ ભાગવતના 10મા સ્કંદમાં છે. અહીંયા જુદી વાત છે આખી. અહીંયા તો યુદ્ધના મેદાનમાં છે અને અજ્ઞાનથી આવૃત્ત થયેલો જે અર્જુન હતો એને ધીરે રહીને મારે નથી કરવું ના ભાવમાં પહોંચી ગયો, તો મારે કર્તવ્ય કર્મો. યશોદા એ ભાવમાં નહોતી, નથી કરવું કર્મ એમ કરીને બેઠેલો હતો. એને પણ હવે જ્ઞાનના માર્ગ ઉપર આવી ગયો છે, હવે સમજવા માંડ્યો છે, હવે વિશ્વ શું છે એની એને ખબર પડી છે, હવે ઈશ્વર શું છે એની ખબર પડી ગઈ છે, ઈશ્વરની વિભૂતિઓની વાત એને ઈશ્વર પાસે સાંભળી છે. એનો ભાવ અગેઇન, જે યશોદા માત્ર ભાવમય હતી, એવા ભાવમય પણું અર્જુનની અંદર આવ્યું છે. અને ગીડગીડાઈને પ્રાર્થના કરે છે, જો મારી મારી યોગ્યતા હોય, મારી લાયકાત હોય, તો મને તમારું સ્વરૂપ બતાવો. અને પછી એ બતાવવાની કૃષ્ણએ શરૂઆત કરી. પહેલા તો સીધી રીતે આમ આમ જે વસ્તુઓ હોય ને એ વસ્તુઓ હોય એ રીતે બતાવી છે, પણ એમાં આશ્ચર્યકારક વસ્તુઓ છે બધી. એટલા માટે છેલ્લો શબ્દ 11મા શ્લોકનો હતો, જ્યાંથી આપણે અંત કર્યો હતો છેલ્લે, એ હતો વિશ્વતો મુખમ. એ જે એક દિવ્ય પુરુષ એને દેખાયો હશે એનું વિશ્વતો મુખમ, એનું મુખ બધી દિશાએ છે, જ્યાં જુઓ ત્યાં એનું મુખ દેખાય છે. એટલે એ બધું જ જોઈ રહ્યો છે, એની નજરથી કશું જ દૂર નથી. વિશ્વતો મુખમ, આવું ક્યારે બને? અનેક વક્ત્ર નયનમ, અનેકાદ્ભુત દર્શનમ, અનેક દિવ્યાભરણમ, દિવ્યાનેકોદ્યતાયુધમ, દિવ્યમાલ્યાંબરધરમ,

અનેક વક્ત્ર સર્વ બ્રહ્માંડમય છે ને, એટલે કહે છે કે અનેક વક્ત્ર નયનમ સહસ્ર શીર્ષ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. અનેક વક્ત્ર, વક્ત્ર એટલે મુખ, અનેક મોઢા, અનેક નયન, અનેક નેત્રો છે એના, અનેક અદ્ભુત દર્શનમ, એનું દર્શન અનેક પ્રકારનું છે, અનેક દિવ્યાભરણમ, અનેક દિવ્ય આભરણો એણે ધારણ કરેલા છે, દિવ્ય અનેક ઉદ્યત આયુધમ, અનેક દિવ્ય આયુધો શસ્ત્રો ધારણ કરેલા છે, દિવ્ય માલ્યાંબર ધરમ, દિવ્ય માળાઓ છે, દિવ્ય વસ્ત્રો છે એ એણે ધારણ કરેલા છે, દિવ્ય ગંધાનુલેપનમ, દિવ્ય ગંધનું અનુલેપન કરેલું છે. માણસ જે જે કરે તે બધું અહીંયા દિવ્યતાથી દર્શાવાયું છે. માણસને આંખો હોય, માણસને મોં હોય, માણસને દેખાવ હોય, માણસને પહેરવાના વસ્ત્રો હોય, પહેરવાના આભૂષણો હોય, અલંકારો હોય, આયુધો હોય, પણ અહીંયા ફેર એટલો છે કે અનેક ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. સર્વાશ્ચર્યમયમ એટલે બધી જ પ્રકારના આશ્ચર્યોથી યુક્ત. દેવમ એવા દેવને, અનંતમ વિશ્વતો મુખમ એણે એને જોયો. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદ ઉત્થિતા યદી બાહ સદૃશી સાસ્યાત વાસતસ્તસ્ય મહાત્મનઃ. દિવી આકાશમાં એક સૂર્ય ઉગે તો એક સૂર્યનો પ્રકાશ જે છે એટલો પ્રકાશ આપણે કોઈ

એની સરખામણીમાં મૂકી શકીએ નહીં. દિવી વ્યોમમાં આકાશમાં એક સૂર્યનો પ્રકાશ હોય તો પણ આપણને આજી નાખે. અહીંયા સૂર્ય સહસ્રસ્ય યુગપત, હજારો સૂર્યોનો પ્રકાશ એક સાથે હોય, એટલે આકાશમાં એક સૂર્ય ઉગે અને આખું જગત પ્રકાશમય થઈ જાય. આકાશમાં હજારો સૂર્યો એક સાથે ઉગે તો શું થાય? તો તે તેજસ્વીતા જે હોય, અને આ તેજસ્વીતા પછી આંખને આંજી નાખનારી ન હોય, એના કારણે જે ભાહા જે પ્રકાશ બવે થાય તે ત્યાં દેખાઈ રહ્યો છે. એક સાથે 1000 સૂર્યો આકાશમાં ઉગી જાય અને એને કારણે જે પ્રકાશ નિષ્પન્ન થાય, પ્રગટ થાય, એ પ્રકાશ તો આ પ્રકાશની સામે કઈ નથી. યદિ વા સદ્રશી સાસ્યાદ, જો એ પ્રમાણે થાય તો તે મહાત્માના, તે પરમાત્માના પ્રકાશની સાથે સરખાવી શકાય નહીં. એટલું તેજ કેવળ તેજસ્વીતા, પ્રકાશ પ્રકાશ માત્ર, હજારો સૂર્યોનો પ્રકાશ એક સાથે. તત્રૈકસ્થમ જગત કૃત્સ્નમ પ્રવિભક્તમ અનેકધા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. પાંડવે એટલે અર્જુને ત્યાં જોયું એમ સંજય કહે છે. સંજય કહે છે કે એણે ત્યાં આ જોયું, આ એક તો પ્રકાશ, કેવલ પ્રકાશ, અને એ પ્રકાશમાં ત્યાં એણે શું જોયું? કૃષ્ણમ જગત, આખું એ વિશ્વ એકસ્થમ, એક જગ્યાએ રહેલું આખું જગત. આહાહા, કેટલી પ્રકારના પ્રાણીઓ, કેટલી પ્રકારના પ્રાણીઓ, જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ, ચાર પ્રકારના પ્રાણીઓ છે આપણે ત્યાં. જરાયુજ માણસ છે કે પશુઓ છે, એમાં ગર્ભની અંદર ઓર તરીકે ઓરની વચ્ચે રહેલા એને જરાયુજ કહેવાય. અંડજ એટલે ઈંડામાંથી જન્મે પક્ષીઓ છે, સરીસૃપો છે. ઉદ્ભિજ પૃથ્વીને ભેદીને બહાર નીકળે બધા પ્રકારની વનસ્પતિ છે. સ્વેદજ એટલે આપણા પ્રસ્વેદની અંદર ઉત્પન્ન થાય, જૂ છે, માખણ છે. આટલા પ્રકારના તો માત્ર પ્રાણીઓ, અને પ્રાણીઓમાં પ્રકારો કેટલા. આ આખું એ જગત જે પ્રવિભક્તમ અનેકધા, સર્જાયા પછી તો અનેકધા, અનેક રીતે પ્રવિભક્ત વિખૂટું પડેલું છે. પર્વતો છે, નદીઓ છે, માણસો છે, માટી છે, કેટલી કેટલી ધાતુઓ છે, કેટ કેટલી રીતે વિભક્ત થયેલું આ જગત છે. માત્ર પ્રાણીઓ જ મેં તમને પ્રકાર ગણાયા, પણ બીજા પણ પ્રકારો ગણાઈ શકાય, જેને આપણે પ્રકૃતિ તરીકે, પ્રકૃતિના અંગો તરીકે બધું સરસ રીતે ઓળખીએ છીએ અને ગણાવીએ છીએ. પ્રવિભક્તમ અનેકધા, અનેક રીતે પ્રવિભક્ત વહેંચાયેલું છે જગતમાં. જન્મ્યા પછી આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણી આંખોની સામે આવે છે ત્યારે અનેક રીતે વિભક્ત છે, વહેંચાયેલું છે. નહીં તો આપણે આપણા શરીરમાં બધું વહેંચાયેલું છે. હાથ છે, પગ છે, આંખ છે, નાક છે, બધું વિભક્ત છે. બધું છૂટું છવાયું હોવા છતાં અહીં આ જે સ્વરૂપ છે એની અંદર એક જ સ્તંભ, એક જ જગ્યાએ રહેલું છે. તત્ર એકજ સ્તંભ જગત કૃષ્ણમ, આખું એ એકની અંદર રહેલું આખું આખું જગત. અપશ્યાત, એને જોયું. કોનું? દેવ દેવસ્ય, દેવોના દેવ,

એના શરીરે, એના એકમાત્ર શરીરની અંદર આ આખું જગત વિભક્ત થયેલું, ત્યાં બધું જ એને દેખાઈ રહ્યું છે. જગતમાં જે કંઈ હોય, જે કંઈ હોવાની શક્યતાઓ હોય, જે કંઈ આજે છે ને આવતીકાલે હશે, આ બધું જ એક સાથે ત્યાં એકત્ર થઈને રહેલું, અને છતાં છૂટું છવાયું. વિભક્તમ અનેકધા, અનેક રીતે વિભાજિત, અને છતાં એક જ જગ્યાએ રહેલું, એક જ સ્થળે રહેલું આ દેવ દેવેશનું સ્વરૂપ એને એક શરીરમાં જોયું. આમ પોતાની અંદર નર્જ સામે દેખાઈ રહ્યું છે કે વિશ્વની અંદર જે જે આપણે કલ્પના કરીએ છીએ, જે જે આપણે જોઈએ છીએ, જે જે આપણે અનુભવીએ છીએ, એ બધું ત્યાં છે. શું બાકી છે? આખું બ્રહ્માંડ ત્યાં આવી ગયું એક જ જગ્યાએ. હવે તમે વિચારો કે આ દિવ્ય દ્રષ્ટિ કેવી હશે, આ દિવ્ય આંખો કેવી હશે. કોઈ પણ વસ્તુને આખી એક સાથે જોઈ શકતા નથી આપણે. જો આપણે હાથીની બાજુમાં જઈને ઉભા રહીએ તો આખો હાથી જોઈ શકતા નથી, એનાથી દૂર જવું પડે. દૂર જઈએ તો આખો હાથી દેખાય. કોઈ વૃક્ષની નીચે ઉભા રહીને આખા વૃક્ષને આપણે ના જોઈ શકીએ, એનાથી દૂર જઈએ તો દેખાય. આપણી આંખોની મર્યાદા છે. હિમાલયની તળેટીમાં ઉભો રહીને કોઈ માણસ હિમાલયનું શિખર અને હિમાલયનું નીચેની તળેટી બધું એક સાથે જોઈ શકે? ના જોઈ શકે. અને આ તો આખું બ્રહ્માંડ, અને અહીંથી જ જોવું તો આ કઈ દિવ્ય દ્રષ્ટિ? આપણે જે સમજવાની વાત છે આ છે, આ કઈ દિવ્ય દ્રષ્ટિ? શું છે આ? નાના નાના મિનિએચર ફોર્મની અંદર બધું બતાવી દીધું. આમ આમ જો જો જો જો જો જો જો આ સરીસૃપો છે, અને આ હાથી છે, અને આ ગેંડા છે, અને આ બધું એમ ને એમ જોયા કર. એમ એક જ જગ્યાએ, એક જ સ્થાને, પાછું ત્યાં જ ઉભા છે, બાજુમાં જ. આ દિવ્ય નજરમાં દેખાય છે, અંદર દેખાય છે, બહાર નથી દેખાતું. અંતઃચક્ષુ ખુલી ગયા છે એટલે સામે ઉભેલા એક ઈશ્વરની અંદર આ સમસ્ત છે એ એ જોઈ રહ્યો છે. ઓહો, એ આંખોથી નથી જોતો. આંખો તો કામ જ ના કરે. કેવી રીતે કામ કરે? આટલું જ્યોતિ હોય તો આંખ મીચાઈ જાય. એણે, સંજય કહે છે કે એણે આ પોતાની નજર સામે જોયું. શું જોયું? એકસ્થમ જગત કૃત્સ્નમ, આખું એ આખું જગત બધી પ્રકારના ભેદ વિભેદો સહિત એક શરીરની અંદર, એક દેવ દેવેશ ઈશ્વરના શરીરની અંદર એક સાથે રહેલું, સમાવિષ્ટ થયેલું એણે જોયું. આવું સંજયે કહ્યું. અને આવું કોઈ જોઈ લે તો એની દશા શું થાય? શરૂઆતમાં જ્યારે બે સેનાઓને જોઈ અને સામે માત્ર પેલા પોતાના સગાવાલાઓને લડવાના છે ને એમને મારવાના છે એવું જોયું તોય એ એમ કહેતો હતો કે મારા તો શરીરે પરસેવો થઈ ગયો. બે પતુષ્ય શરીરે મેં રોમહર્ષ્ય જાય તે, અરે રે, આ જોઈને જો એને આટલું બધું લાગી આવ્યું તું સામે સગાવાળાઓને જોઈને, અમને સાથે મારે લડવાનું છે એટલું જોઈને એને લાગી આવ્યું તું, તો હવે તો શું નહીં લાગી આવે? શું થાય અર્જુનનું? એની સ્થિતિ કઈ થાય? એની માનસિકતા કેવી થાય? એનું વર્ણન સંજયે સરસ રીતે કર્યું છે ધૃતરાષ્ટ્રની સામે. તથા વિસ્મયા વિશ્વ

જો યુનાવ ને જ્યાં જ્યાં સુધી શક્તિનો સીધે સીધો અનુભવ ના થયો હોય ત્યાં સુધી તો આપણે પણ જરા પેલામાં હોઈએ કે હા જોઈએ.

ઠીક છે, પણ એવું નથી અહીંયા. આ તો વિશ્વરૂપ જોઈ લીધું. આ હવે શું જોવાનું બાકી રહ્યું? જો પેલું નાનકડું દ્રશ્ય જોતા જોતા તો શરીરમાં પ્રસેવો છૂટી ગયો હતો, હાથમાંથી ગાંડિયું સરકી ગયું હતું, તો આ જોઈને તો શું થાય? રોમ રોમ એનું ઊંચું થઈ ગયું હતું તે વખતે, તો અત્યારે આ જોયા પછી કોઈને પણ જ્યાં સુધી વિશ્વરૂપના દર્શન ના થાય ત્યાં સુધી મોહ હોય જ છે. મને તમને બધાને બતાવવું પડે છે. જો એને આપણે ક્રિયાશીલ બનાવવો હોય તો એટલે સંજય કહે છે કે એને જોઈને આ અર્જુનની સ્થિતિ કેવી થઈ? તત સવિસ

0: चली रभाषा तो ब्याज जुड़ ही गया, ब्याज जुड़ ही गया। हे प्रभु, हे परमात्मा, सांभळवू जुदी वात हती ने जोवू जुदी वात थई गई। आ तो ज्ञान अनुभव गम्य ज्ञान थई गयुं। पेलो मैं शुरुआतमां कह्युं तुं ने के शब्द प्रमाण तो छे, अनुमान प्रमाण पण छे, पण प्रत्यक्ष तो सीधे सीधू कहे छे। अंगारो बाळे छे एम कोई कहे तो पेला बाळक ने बाळे छे एनी खबर ना होय। એટલે જાય સરસ મજાનો લાલ લાલ આમ અંદરથી પ્રકાશ નીકળે છે એવી એક વસ્તુ જોય અને અંગારાને પકડે તો શું થાય? જે વખતે પકડે ને જે અનુભૂતિ થાય, જે અનુભવ થાય બાળવાનો, પછી ખબર પડે કે અંગારો બાળે એમ કે એટલે શું। આ અનુભવ ગમ્ય થાય જ્યારે ત્યારે એ પ્રત્યક્ષ પ્રમાણ થાય। ઈશ્વરને આપણે પ્રત્યક્ષ પ્રમાણથી પામી શકતા નથી, માટે થઈને આપણે શબ્દ પ્રમાણનો આશરો લેવો પડે છે। વેદમાં આમ કહ્યું છે, ઉપનિષદોમાં આમ કહ્યું છે, અમુક સંત પરમાત્માએ આમ કહ્યું છે, શંકરાચાર્ય આ પ્રમાણે બોલ્યા, ભગવાન બુદ્ધનો ઉપદેશ આવો છે, મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ બધા શબ્દ પ્રમાણો છે। આ બધું આપણે સાંભળીએ છીએ ને એનું અનુકરણ પણ કરીએ છીએ, સારા માણસો છીએ માટે। અને એમ કરતા કરતા કરતા ક્યારે કોકને સીધું પ્રત્યક્ષ દર્શન પણ થતું હશે, નહીં થતું હશે હું નથી કહેતો। જગતના અને જીવના સાચા સ્વરૂપનું દર્શન કોકને થતું હશે, અહીંયા અર્જુનને થયું, કારણ કે પ્રત્યક્ષ ઈશ્વરે એને દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિને આધારે એને એ દર્શન થયું, અને દર્શન થયું એટલે રોમાડા ઉભા થઈ ગયા, હર્ષથી ઉભા થઈ ગયા, બીકથી નહીં, રિષ્ટરોમા, વિસ્મયાવિષ્ટ, કૃતાંજલિ, શિરસા પ્રણમ્ય, દંડવત પ્રણામ કરી, પ્રણામ કરી અને હળવેથી એણે બોલવાની શરૂઆત કરી। એવું સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આ જોયું એટલે અર્જુનની આ સ્થિતિ થઈ, સંજયને નથી થઈ। અને એ શું બોલ્યો ત્યાં વળી પાછી એની વિનમ્ર ભાવે પ્રાર્થના શરૂ થાય છે એ આપણે હવે પછીથી જોઈશું। અત્યાર સુધી આપણે 14મા શ્લોક સુધી ચાલ્યા છીએ 11મા અધ્યાયમાં, હવે પછી આપણે 15મા શ્લોકથી આગળ ચાલીશું।
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કોમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90

0: 1.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, વોઇસ ઓફ સાયન્સ પરિવારમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું કહી રહ્યો છું એ અપડેટ કોલમમાં કેવલ ઉમરેટિયાએ બહુ સરસ યુવા પેઢીના સંદર્ભમાં અને સૌને લાગુ પડે એવી વાત કરી છે જે ઘણા જણાને ખબર નહીં હોય. હેડિંગ અને સબ હેડિંગ, માત્ર તમે ટીવી નથી જોતા, તમારું ટીવી પણ તમને જોઈ રહ્યું છે. દરેક સુવિધાની એક કિંમત હોય છે અને સ્માર્ટ ટીવીના કિસ્સામાં આ કિંમત તમારો ડેટા છે. આવો હેડિંગ અને સબ હેડિંગ પછી આ વિશેના જાણકારી તમને આપવા હું કોશિશ કરી રહ્યો છું મારા શબ્દોમાં. એક જમાનો હતો જ્યારે ટીવી જોવાનો મતલબ ધાબા પર જઈને એન્ટેના ફેરવવું અથવા કેબલવાળાને ફોન કરીને મનપસંદ ચેનલ ચાલુ કરાવી એવો થતો હતો. પણ હવે સમય સાવ બદલાઈ ગયો છે. કેબલ અને જૂના ટીવીનો યુગ લગભગ પૂરો થઈ ગયો છે અને તેની જગ્યાએ સ્માર્ટ ટીવી અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે યુટ્યુબ જેવા ઓટીટી પ્લેટફોર્મે લઈ લીધી છે. સગવડની દ્રષ્ટિએ આ બદલાવ ખૂબ સારો રહ્યો છે. હવે આપણે જે ઈચ્છીએ જ્યારે ઈચ્છીએ ત્યારે જોઈ શકીએ છીએ. જો કે એક વાત તમને ખબર નહીં હોય કે હવે માત્ર તમે એકલા જ ટીવી નથી જોતા, પણ ટીવી પણ તમને જુએ છે. અત્યારના સ્માર્ટ ટીવી સતત એ વાત નોંધતા રહે છે કે તમે શું જુઓ છો, ક્યારે જુઓ છો અને કેટલી વાર સુધી જુઓ છો. ટીવીને કઈ રીતે ખબર પડે છે કે તમે શું જોઈ રહ્યા છો? આની પાછળની ટેકનિકનું નામ છે ઓટોમેટિક કન્ટેન્ટ રેકોગ્નિશન, એટલે કે ACR. આ એક એવું સોફ્ટવેર છે જે લગભગ અત્યારના દરેક સ્માર્ટ ટીવીમાં પહેલેથી જ ઇન્સ્ટોલ થયેલું આવે છે. લગભગ દરેક સેકન્ડે તે તમારા ટીવીની સ્ક્રીન પર દેખાતા દૃશ્યો અને અવાજના નાના નાના નમૂનાઓ લઈને તેને એક વિશાળ ડેટાબેઝ સાથે સરખાવે છે, જેથી ખબર પડી શકે કે તમે કયો શો, ફિલ્મ કે જાહેરાત જોઈ રહ્યા છો. રસપ્રદ વાત એ છે કે ACR માત્ર ટીવીની પોતાની એપ્સ પૂરતું સીમિત નથી. તે કેબલ કનેક્શન, સેટ ટોપ બોક્સ, ગેમિંગ કન્સોલ અને ત્યાં સુધી કે HDMI અથવા USB થી જોડાયેલા બહારના ડિવાઇસ પર ચાલતા કન્ટેન્ટને પણ ઓળખી શકે છે. આ ACR સામાન્ય રીતે ટીવીમાં ડિફોલ્ટ રૂપે ઓન જ રહે છે, એટલે કે તેને બંધ કરવા માટે તમારે જાતે સેટિંગ્સમાં જઈને તેને ઓફ કરવું પડે. તે પોતાની જાતે બંધ નથી થતું. કંપનીઓ આવું શા માટે કરે છે? જવાબ સીધો છે, પૈસા અને યુઝર્સને સારો અનુભવ મળે તે માટે. કદાચ તમે ધ્યાન આપ્યું હશે કે છેલ્લા થોડા વર્ષમાં મોટા મોટા સ્માર્ટ ટીવીની કિંમત ઘણી ઘટી ગઈ છે. આવું એટલા માટે નથી કે ટીવી બનાવવાનું સસ્તું થઈ ગયું છે, પણ એટલા માટે છે કારણ કે ટીવી બનાવતી કંપનીઓનું બિઝનેસ મોડલ બદલાઈ ગયું છે. આજના સમયમાં ડેટા પૈસા કરતાં પણ વધારે કિંમતી છે. જ્યારે તમે ટીવી ખરીદો છો ત્યારે કંપનીની કમાણી પૂરી નથી થતી, પણ શરૂ થાય છે ટાર્ગેટ જાહેરાતો. તમારે ટીવી જોવાની આદતનો ડેટા ભેગો કરીને જાહેરાત કંપનીઓને તમારી ટીવી જોવાની આદતનો ડેટા ભેગો કરીને જાહેરાત કંપનીઓને વેચવામાં આવે છે. જો તમે ટીવી પર ફિટનેસના વિડીયો વધુ જોતા હો તો તમને જીમ અને સપ્લિમેન્ટ્સની જાહેરાતો વધુ બતાવવામાં આવશે. કન્ટેન્ટ સજેશન, આ ડેટાનો ઉપયોગ તમને એ સજેશન આપવા માટે થાય છે કે તમારે હવે બીજું શું જોવું જોઈએ. આ સાંભળવામાં ફાયદાકારક લાગે છે અને છે પણ ખરું. તમારી પસંદગીનું કન્ટેન્ટ જલ્દી મળી જાય છે. સ્માર્ટ ટીવીમાં મોટેભાગે વોઇસ અસિસ્ટન્ટ જેમ કે એલેક્સા, ગૂગલ એસિસ્ટન્ટ અને ઘણીવાર કેમેરા પણ હોય છે. રિમોટ કે ટીવીમાં લાગેલું માઇક્રોફોન તમારા અવાજના કમાન્ડ સાંભળવા માટે ઓન રહે છે અને ઘણીવાર તો તમે તેને સીધું એક્ટિવેટ ન કરો ત્યારે પણ તે ઓન હોઈ શકે છે. આ ઉપરાંત ટીવી એ પણ જાણી શકે છે કે તમારા ઘરમાં બીજા કયા કયા ડિવાઇસ વાઇફાઈ સાથે જોડાયેલા છે, કારણ કે તે જ નેટવર્કનો એક હિસ્સો હોય છે. આ રીતે ભેગી કરાયેલી માહિતી તમારી પસંદ, ઉંમર, પરિવારના સભ્યોની સંખ્યા વગેરે માહિતી સાથે એક પ્રકારની ડિજિટલ પ્રોફાઇલ બનાવી દે છે, જેનો ઉપયોગ અલગ અલગ પ્લેટફોર્મ પર જાહેરાતો દેખાડવા માટે થાય છે. સ્માર્ટ ટીવી અને ડેટા ચોરી, અમેરિકામાં ટીવી બનાવતી કંપની વિઝિયો આનું સૌથી મોટું ઉદાહરણ છે. અમેરિકન રેગ્યુલેટરી સંસ્થા FTCની તપાસમાં સામે આવ્યું હતું કે વિઝિયોએ પોતાના સ્માર્ટ ટીવી પર એવું સોફ્ટવેર લગાવ્યું છે

જે ગ્રાહકોની જાણ બહાર કે તેમની સંમતિ વિના તેઓ શું જુએ છે તે ડેટા ભેગો કરતું હતું. આ કંપનીએ 2014થી 1.1 કરોડ કરતાં વધુ સ્માર્ટ ટીવીમાંથી દર્શકોનો ડેટા ભેગો કર્યો અને કોઈ પણ મંજૂરી વગર તેને એનાલિસિસ મીડિયા અને જાહેરાત કંપનીઓને વેચી દીધો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કંપનીની માર્કેટિંગ ટીમ અને એજન્સીઓએ ભેગા મળીને

સાથે જ ભવિષ્યમાં ગ્રાહકોની સ્પષ્ટ સંમતિ લેવાનો કડક નિયમ લાગુ થયો. ગભરાવાની જરૂર નથી, સાવચેત રહો. આ વાતને લઈને બહુ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. આ આજના સ્માર્ટ ડિવાઇસીસની કામ કરવાની રીતનો જ એક ભાગ છે. જેમ કે મોબાઈલ એપ્સ, સર્ચ એન્જિન અને સોશિયલ મીડિયા પણ ડેટા એકઠો કરે જ છે. ફરક માત્ર એટલો કે બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું ટીવી પણ આ જ કામ કરે છે. સ્માર્ટ ટીવી તમારા બેંકના પાસવર્ડ કે પર્સનલ ચેસ્ટથી ચોરતા. જોકે ડિજિટલ પ્રાઇવસીની દ્રષ્ટિએ આ ચોક્કસ એક ચિંતાનો વિષય છે, કારણ કે આ બધું મોટાભાગે આપણી જાણબહાર થતું હોય છે. જ્યારે આપણે નવું ટીવી લાવીએ છીએ ત્યારે તેને ચાલુ કરતી વખતે સ્ક્રીન પર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું એક લાંબુ લખાણ આવે છે, જેમાં કીડી જેવડા અક્ષરોમાં બધું લખેલું હોય છે. બસ અહીં જ આપણે અજાણતા કંપનીઓને આપણું ટ્રેકિંગ કરવાની કાયદેસરની મંજૂરી આપી દઈએ છીએ. તમે શું કરી શકો? પ્રાઇવસી સેટિંગ્સ. દરેક બ્રાન્ડમાં એ સીઆરનું નામ અલગ હોય છે. સેમસંગ ટીવી પર આને વ્યુઈંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ કહેવાય છે. અને તે સેટિંગ્સ જનરલ એન્ડ પ્રાઇવસી, ટર્મ્સ એન્ડ પ્રાઇવસીમાં મળે છે. એલજી ટીવીમાં તેને લાઈવ પ્લસ કહે છે. જે સેટિંગ્સ જનરલ સિસ્ટમ એડિશનલ સેટિંગ્સમાં જોવા મળે છે. સોની અને ટીસીએલ જેવી બ્રાન્ડમાં તે મોટાભાગે સાંબા ઇન્ટરેક્ટિવ ટીવીના નામે સેટિંગમાં હોય છે. આ તમામને ઓફ કરી શકાય છે. જાહેરાતનું ટ્રેકિંગ. મોટાભાગના ટીવીમાં લિમિટ એડ ટ્રેકિંગ અથવા રીસેટ એડવર્ટાઇઝિંગ આઈડી જેવો વિકલ્પ પણ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે જૂની પ્રોફાઇલને રીસેટ કરી શકો છો. વોઇસ અને કેમેરા સેટિંગ્સ. જો તમારા ટીવીમાં વોઇસ આસિસ્ટન્ટ કે કેમેરો છે અને તમે તેનો ઉપયોગ નથી કરતા તો તેને સેટિંગમાંથી બંધ કરી શકો છો અથવા કેમેરાને ઢાંકી શકો છો. ગેસ્ટ નેટવર્ક. જો તમારું રાઉટર ગેસ્ટ વાઇફાઈ નેટવર્કનો વિકલ્પ આપતું હોય તો ટીવીને તેની સાથે જોડો. આનાથી ટીવી ઇન્ટરનેટ સાથે તો જોડાયેલું રહેશે, પરંતુ તમારા મોબાઈલ કે લેપટોપ જેવા બાકીના ડિવાઇસ વિશે માહિતી ભેગી નહીં કરી શકે. સ્માર્ટ ટીવી અને ઓટીટીના આ યુગે મનોરંજનની દુનિયાને ખૂબ જ સરળ અને પર્સનલાઇઝ બનાવી દીધી છે, પરંતુ દરેક સુવિધાની એક કિંમત હોય છે. અને સ્માર્ટ ટીવીના કિસ્સામાં આ કિંમત તમારો ડેટા છે. તમારું ટીવી કઈ માહિતી ભેગી કરી રહ્યું છે તે જાણવું જરૂરી છે, જેથી તમે નક્કી કરી શકો કે કેટલી માહિતી શેર કરવી અને કેટલી નહીં. તો આ બહુ મારી દ્રષ્ટિએ બહુ અગત્યની માહિતી તમારી આગળ મેં રજૂ કરી છે. એક બીજી વાત પણ આવરી લઉં. સંસ્કાર સંદેશ પૂર્તિમાં જે વાત આવી છે એ બહુ ઘણા બધા લોકોને લાગુ પડે છે. મારા સાથે આરો સિસ્ટમ મોટાભાગના ઘરે હોય છે. પીવાના પાણીને શુદ્ધ બનાવનાર આરો સિસ્ટમની રસપ્રદ કહાની એ તમારી સાથે હું શેર કરું છું. સંદેશની સંસ્કાર પૂર્તિમાં આવી ઘણી બધી માહિતીઓ આવે છે. કેટલીક વખતે જ હું તમારી સાથે શેર કરું છું મારી ભાષામાં. દુનિયા જ્યારે પણ પીવાના શુદ્ધ પાણી દુનિયામાં જ્યારે પણ પીવાના શુદ્ધ પાણીની વાત આવે છે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલાં આરઓ, કેપિટલ આરઓ, રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમનો ખ્યાલ આવે છે. આજે ઘરે ઘરે વપરાતી આ ટેકનોલોજી કરોડો લોકોને રોગમુક્ત અને શુદ્ધ પાણી પૂરું પાડ્યું છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે અદ્ભુત સિસ્ટમ દુનિયામાં સૌથી પહેલાં કોણે અને ક્યારે બનાવી? રિવર્સ ઓસ્મોસિસના રસપ્રદ ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો તમારી આગળ હું શેર કરું છું. પ્રથમ આરો સિસ્ટમ કોણે બનાવી? કુદરતી ઓસ્મોસિસ એટલે અભિસરણ પ્રક્રિયા સદીઓથી વિજ્ઞાનનો ભાગ હતી, પરંતુ તેને ઉલટાવીને એટલે કે રિવર્સ ઓસ્મોસિસ દ્વારા પાણીને શુદ્ધ કરવાનો સૌ પ્રથમ સફળ પ્રયોગ 1950ના દાયકામાં થયો હતો. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસના બે વૈજ્ઞાનિકો સિડની લોએબ અને શ્રીનિવાસ સિટીરાજનને વ્યવસાયિક રીતે સફળ આરો સિસ્ટમ બનાવવાનું શ્રેય જાય છે. શોધની પૃષ્ઠભૂમિ 1950ના દાયકાના અંતમાં આ બંને વૈજ્ઞાનિકોએ સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા પર સંશોધન શરૂ કર્યું. મુખ્ય સફળતા 1960માં તેમણે સેલ્યુલોસ એસિટેટમાંથી એક ખાસ પ્રકારનો કૃત્રિમ પડદો બનાવ્યો જે પાણીના અણુઓને પસાર થવા દેતો હતો પરંતુ મીઠું અને અન્ય અશુદ્ધિઓને રોકી રાખતો હતો. આ શોધ જ આધુનિક આરો સિસ્ટમનો પાયો બની 1965માં કેલિફોર્નિયાના કુઆરિંગામાં દુનિયાનો સૌ પ્રથમ વ્યાવસાયિક

0: પ્લાન સ્થાપવામાં આવ્યો કે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવતો હતો. વર્લ્ડ ફર્સ્ટ આ કોલમ હેઠળ આ વાત છે. અશુદ્ધ પાણી કેવી રીતે કામ કરે છે? આરઓ એ આ જે પડદાની વાત કરીને છિદ્રો એટલા સૂક્ષ્મ હોય છે કે તે માત્ર શુદ્ધ પાણીના અણુઓને પસાર થવા દે છે અને બેક્ટેરિયા, વાયરસ તથા ભારે ધાતુઓને રોકે છે. આરઓ કેવી રીતે કામ કરે છે? સામાન્ય ઓસ્મોસિસ પ્રક્રિયામાં પાણી કુદરતી રીતે ઓછા ક્ષારવાળા ભાગ તરફથી વધારે ક્ષારવાળા ભાગ તરફ વહે છે. રિવર્સ ઓસ્મોસિસમાં આ પ્રક્રિયા ઉલટાવી દેવામાં આવે છે. જ્યારે અશુદ્ધ કે ખારા પાણી પર ઊંચું દબાણ આપવામાં આવે છે ત્યારે પાણી એક અર્ધપારગમ્ય સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી પસાર થાય છે. આ પડદાના છિદ્રો એટલા સૂક્ષ્મ હોય છે, લગભગ 0.0001 માઇક્રોન, કે તેમાંથી માત્ર શુદ્ધ પાણીના અણુઓ જ પસાર થઈ શકે છે. બેક્ટેરિયા, વાયરસ, ભારે ધાતુઓ, લેડ અને આર્સેનિક જેવી અને વધારાના ક્ષાર જેને TDS કેપિટલ લેટર પાછળ જ રહી જાય છે, જેને રિજેક્ટ વોટર વેસ્ટ પાણી તરીકે બહાર કાઢવામાં આવે છે. ઉચ્ચ દબાણ અને શુદ્ધિકરણ અશુદ્ધ પાણી પર ઊંચું દબાણ આપવામાં આવે છે, જે તેને ખાસ ફિલ્ટર મેમ્બ્રેન તરફ ધકેલે છે. TDS સ્તર, PPM અને સ્થિતિ થોડીક ટેકનિકલ માહિતી છે પણ સરળ શબ્દોમાં છે એટલે તમને ખ્યાલ આવશે એવું હું માનું છું. પીવા માટે ઉત્તમ અને યોગ્ય 100-300 PPM પાર્ટ પર મિલિયન, ખૂબ જ ઓછો TDS શરીરમાં મિનરલ્સની ઉણપ સર્જી શકે છે. આરો સિસ્ટમની અનિવાર્ય જરૂરિયાત છે. રિજેક્ટ વોટર, ફિલ્ટર ન થઈ શકેલી અશુદ્ધિઓને ક્ષારને રિજેક્ટ વોટર તરીકે સિસ્ટમની બહાર કાઢી લેવામાં આવે છે. એટલે આમ તો આકૃતિથી સમજાવી શકાય પણ તમારા ઘેરે આરો હશે એટલે તમને ખ્યાલ આવશે કે આ કઈ રીતે આ બધું કામ કરે છે, એટલે હું એમાં પડતો નથી. TDSનું ગણિત એ જરા સમજી લઈએ. આરો સિસ્ટમ પાણીના TDS ટોટલ ડિઝોલ્વ સોલિડને ઘટાડે છે. સામાન્ય રીતે 300-500 TDS સુધીનું પાણી પીવા માટે યોગ્ય ગણ માનવામાં આવે છે. જો પાણીની TDS ખૂબ વધારે 1000થી ઉપર હોય તો જ આરોની જરૂર પડે છે. બહુ ઓછા TDS વાળું પાણી પીવાથી શરીરમાં જરૂરી મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમની ઉણપ થાય છે. કુદરતમાં પણ ઓસ્મોસિસ છે. તો આ જે આરો કેવી રીતે કામ કરે છે, TDSનું ગણિત, અભિસરણ અને એનું રિવર્સ અભિસરણ એ વાત કરી અને અહીંયા આરો સિસ્ટમને સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે તે શુદ્ધિકરણ દરમિયાન ઘણું પાણી વેસ્ટ કરે છે અને એટલે આ થોડીક એની નકારાત્મક બાજુ. જય વિજ્ઞાન.
1: પાલનપુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટ મજા માટે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે પહોંચી ગયા છીએ 8મા એપિસોડમાં.

0: ચાલો શરૂઆત કરીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંજે ચોકમાં ખાટલો ઢાળતો હતો ત્યારે શાસ્ત્રીજીએ પૂછ્યું, તું નિશાળ કરવાનો છે?
1: નિશાળ કરવાનો છે? શબ્દો મને ન ગમ્યા.
0: ઘડીભર મનમાં એમ પણ થયું કે સંધ્યા પૂજા કરીને પડી રહેવા કરતાં કંઈક સારું કરવાનું છું એવું કહી દઉં, પણ શાસ્ત્રી સામે એવું વર્તન મારાથી ન થયું. મેં કહ્યું, આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું, એ માટે આદિવાસીઓને ભણાવવા પડે તો તે હું કરીશ. કહીને હું અટક્યો અને જે વાત હું પહેલાં કહી શક્યો ન હતો તે કહી. અંધશ્રદ્ધા અને ધર્મધત્તાથી પીડાતી આ પ્રજાને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરી શકીશ. તેમની સુસુપ્ત શક્તિઓને ઓળખી જગાડીને તેનો મહત્તમ લાભ સમાજને મળે તેવું પણ હું કરવા ધારું છું. કરજે, જરૂર કરજે. શાસ્ત્રી ખાટલે બેઠા અને સોયમાં દોરો પરોવતા હતા તે કાર્ય અટકાવ્યા વગર બોલ્યા, પણ પહેલાં બધું જો, બરાબર સમજ, પછી તને સૂજે એ કરજે. દોરો પરોવીને શાસ્ત્રી ઊભા થયા, કમરામાંથી ઉપરણું લઈ આવીને સાંધવા બેઠા. બરાબર જોઈ સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે, એ બહાને તેમને થોડા સુધારી પણ શકાશે. મેં શાસ્ત્રીજીની સામે જમીન પર બેસતા કહ્યું. શાસ્ત્રી ટાંકા લેતા ગયા અને મારી સામે જોયા વગર બોલતા રહ્યા. આદિવાસીઓનો સુધારવાનો અધિકાર આપણને છે કે નહીં તે હું નથી જાણતો. હા, તું જો આદિવાસીના જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એટલે અધિકારની વાતથી મને નવાઈ લાગી. મારી પાસે યુનિવર્સિટીની પરવાનગી છે, બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ બધું કર્યા પછી જ હું આવ્યો છું, અધિકાર વગર નહીં. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું જાણે અણસમજુ બાળક હોઉં તેમ ગણેશ શાસ્ત્રી મને જોઈ રહ્યા. સોય દોરાને એક પત્રની ડબ્બીમાં મૂકીને તેમણે સાંધેલું વસ્ત્ર બાજુ પર મૂક્યું. પછી આગળ બોલ્યા, હું તારા કાગળ એની વાત નથી કરતો. તું અહીં રહે, બધું જો અને સમજ. અત્યારે તો એટલું જ બસ છે, કહી ઊભા થયા. શાસ્ત્રી ઓરસિયા પર ચંદ

બેસવા બેઠા. હું એકલો બેસીને વિચારતો રહ્યો. શાસ્ત્રી કયા અને કેવા અધિકારની વાત કરી ગયા તે મારા મનમાં સ્પષ્ટ ન હતું. થોડી વારે હું ઊભો થઈને રેલિંગ તરફ ગયો. ત્યાં બેસીને ડાયરી લખવા માંડ્યો. મોડી રાત્રે ફાનસના અજવાળી મેં પ્રોફેસરને પત્ર લખ્યો. શાસ્ત્રીજીની અને મારી આજની વાતો લખી અને ઉમેર્યું, સર મને આ માણસ શાસ્ત્રીની વાત સમજાતી નથી. તેમની દલીલો રસપ્રદ છે, પણ તેની સાથે સંપૂર્ણ સંમત કે અસંમત થતાં પહેલાં તમે શું સૂચવો છો તે જાણવું મને ગમશે. આમ લખી કવરબીડી સાચવીને થેલામાં મૂકી. પછી ક્યાં સુધી વિચારમાં પડી રહ્યો. સવારના પહોરે હું રેલિંગ પર હાથ ટેકવીને વહી જતા જળને નિરખતો રહ્યો. મન પ્રફુલ્લિત હતું. થોડી વારે મારી બાજુએ પસાર થઈ શાસ્ત્રીજી નદીમાં ઉતર્યા. હું પણ તેમની પાછળ ગયો અને બંને જણ નદી સ્થાનની મજા માણતા રહ્યા. શાસ્ત્રીએ નહાતા નહાતા મને વાતોમાં ખેંચ્યો. તારું ભણતર ક્યાં થયું ભાઈ? શરૂઆતના વર્ષો મુંબઈમાં, પછી પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં અને પછી પરદેશ ગયો. અમે જવાબ આપ્યો. ગામડા તો જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. આગળ શું થાય છે અને શાસ્ત્રીજીને શું જવાબ મળે છે એ પણ આપણે જાણીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહું.

હમણાં તું જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. એકાદ વર્ષ મોસાળ રહેલો, મેં જવાબ આપ્યો. કચ્છમાં નાનું ગામડું છે. મામા શું કરે છે? મામા નથી, હતા ત્યારે કથા કીર્તન કરતા, હવેલીમાં ભાગવત વાંચતા. તમે પણ ભાગવત સાંભળ્યું હશે, શાસ્ત્રીજીએ ડૂબકી લગાવતા પૂછ્યું. તે બહાર આવે ત્યાં સુધી અટકીને મેં જવાબ આપ્યો, ખાસ નહીં, ધર્મ કર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી. જવાબ સાંભળીને શાસ્ત્રી કંઈ બોલ્યા નહીં. તેમણે જળ હાથમાં લઈને સૂર્યને અર્ધ આપ્યો, પછી પાણીમાંથી કિનારા તરફ જતા કહ્યું, કંઈ જરૂર નથી, ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી, પણ માણસની શ્રદ્ધા તો હોય.

શાસ્ત્રીની વાત સમજ્યો ન હોઉં તેમ હું મૂડ બનીને ઊભો રહ્યો. મને શાસ્ત્રી પર ગુસ્સો આવ્યો. થોડા વખત પહેલાં તેમણે અધિકારની વાત કહી, એ હજી મને સમજાઈ નથી ત્યાં આ શ્રદ્ધાની વાત કહે છે. ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ખરું છે આ બ્રાહ્મણ. મને લાગ્યું કે ગુપ્તાજીની સાથે તેમણે જે ચર્ચા કરી હતી તેના અનુસંધાને તો તેમણે મારી કામગીરીમાં રસ નહીં પડ્યો હોય ને. તેમના મનમાં સહેજ પણ એવી શંકા હોય કે શાળા દ્વારા હું તેમના ધર્મકાર્યમાં મદદરૂપ થઈશ તો તે મારે નિર્મૂળ કરવી રહી. કદાચ આ જ કારણે જ મેં નદીએથી પાછા ફરતા તેમને કહ્યું, હું આદિવાસી શાળા ચલાવું તો પણ ત્યાં ધર્મની વાત આવવાની નથી. કદાચ તેમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા માટે મારે એવું પણ કંઈક કરવું પડે જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો

માસી કંઈ જ ન બોલ્યા. મારા તરફ જોતા પગથિયા ચડતા રહ્યા. તેમણે મને જવાબ આપવાનું માંડી કેમ વાળ્યું તે મને ન સમજાયું. હું વિચારમાં ડૂબી ગયો. શાસ્ત્રીજી કહે છે તેમાં સંસ્કૃતિ ધર્મથી અલગ કોઈ અવસ્થાને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે તે જાણી સ્વીકારીને ચાલતી હોય તો તે કઈ અવસ્થા છે તે શોધવાનું મારે જ છે. હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જીવાને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે

એવો તો કયો જાદુ છે જે કાલાંતરોથી આખા એ દેશને અખંડને અતૂટ રાખે છે? ધર્મથી વિમુખ નથી, છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નના જવાબ મેળવવાના છે કે ક્યારેક કોઈક આપશે, ખબર નથી. સુપ્રિયા આવી ત્યાં સુધી મારે શાસ્ત્રીજી સાથે ફરી ચર્ચા નથી. હું નિયમિત તબલા શીખવા બેસું છું, પણ શાળાની કે મારા કામ વિશેની કોઈ વાત મારા ગુરુ કાઢતા નહીં. ક્યારેક રહસ્યમય રીતે મને જોઈ રહેતા. આ વ્યવહાર અમારી વિદાયના દિવસ સુધી ચાલુ રહ્યો. અમે કેન્દ્ર પર જવા નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી અમને વળાવવા ઉપર સુધી ચાલતા આવ્યા. છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, તું પરદેશથી આવ્યો છે અને અહીં આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો છે તે જાણ્યા પછી તને મળવાની ઈચ્છા થઈ. મળાયું તે સારું થયું. આ પ્રજાની બરાબર ઓળખ તને ઘણું સમજાશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

માર્ગમાં મારી સુપ્રિયા સાથે બધી વાત થઈ. સુપ્રિયા શાંતિથી કહે, આપણે શાસ્ત્રી કાકાની ચિંતાને સમજી શકીએ તેવા થઈ શકીએ તો સારું. હું બીજું કંઈ તો ન સમજું, પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા ફાંફળા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખી આખી વ્યવસ્થા જ ભાંગી પડે

પરિવર્તન ગણીને વધાવી અમને યોગ્ય લાગતું નથી, તમને લાગે છે? સુપ્રિયાની વાતનો જવાબ મારી પાસે ન હતો. નિશબ્દ અરણ્ય ઉપર ચળકતો સૂર્ય ઊંચે આવતો જતો હતો. અમે હરીખોના માર્ગે આગળ ચાલ્યા. હરીખો, આ અદ્ભુત અલૌકિક વનસ્પતિ, પ્રકૃતિ જેને પરમ મંગલમય અને પ્રિય ગણતી હશે તેવા સ્થાનોમાં ખીણનું નામ અવશ્ય હોવાનું. હરી અને હરી બેઉ નામને સાર્થક કરતો આ અરણ્ય ખંડ ખરેખર તો ફરતે ઉભેલી પહાડી ધારોની તળેટીઓ મળતા રચાયેલું સપાટ મેદાન છે. સ્વયં હરીને રમવા આવવાનું મન થાય તેવું પારલૌકિક સૌંદર્ય અહીં લીલો રંગ ધરીને વિખરાયું છે. કાંકરા ખૂ પર હરિયાળી ખીણ છે, પણ ત્યાં સાગ અને સરાઈ વૃક્ષોના બાહુલ્યને કારણે લીલા રંગને એક જ પ્રકારનું દ્રશ્ય જગત રચવા મળ્યું છે. જ્યારે આ હરીખો એક જ રંગ આટલી વિવિધતાથી નીખી શકે તે હકીકત જેને હરીખો જોઈ નથી તે ભાગ્ય જ માની શકે. અગણિત પ્રકારના વૃક્ષો વીલીઓથી છલકાતી આ ખીણ લીલા રંગની અનેકવિધ છટાઓના રહસ્ય ખોલતી પથરાય છે. કેટલા બધા રંગો છે ને? મેં સુપ્રિયા તરફ જોતા પૂછ્યું. રંગ તો એક જ છે, જાણ જુદી છે, સુપ્રિયાએ સાવ સીધી સાદી રીતે કહ્યું, પણ તેના શબ્દોમાં મને કંઈક જુદી વાત સમજાતી લાગી. સુપ્રિયાને આવું રહસ્યમય બોલતા મેં પહેલી વાર જ સાંભળ્યું. મેં ચમકીને તેના તરફ જોયું, પણ દીતુ તેના સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી. મને પ્રશ્ન થયો કે પાર્વતી મના મુખે સાંભળેલી પેલી આદિ નિરંજન અકળ સ્વરૂપ પંક્તિઓ અજાણતા સુપ્રિયાના મુખે વહી ચાલી તો નથી? તમે સાંભળી રહ્યા છો ધ્રુપટલિકી તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પણ એ ગણેશશાસ્ત્રીની વાત ધીમે ધીમે અહીં ઉઘડતી લાગી. આ દેશની તેની વિચારસરણીની સમજવાની જરૂર છે તેવું તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? તે વિચારું છું તે સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ. પ્રકૃતિ સમીપે રહેનાર, તેને આત્મસાત કરનાર માનવી જ્યારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્ય જ આ દેશને કબીર, ગંગા, સતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા અજાણ્યા મહામાનવો ભેટ કર્યા છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સાદા સીધા માનવીને મુખે અગમવાણી વહેતી કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. થોડી વારે બીતુ બંગાની વાતો શરૂ થઈ. બંને ભાઈઓ એકબીજા સાથે વાતો કરે તે હું સમજી શકતો ન હતો. બહારના માણસ સાથે વાત કરવા માટે આ લોકો નવી પોતાને અનુકૂળ ભાષા વિકસાવી લે છે. અંદરોઅંદરની વાતચીત પોતાની મૂળ બોલીમાં જ કરતા હોય છે. બહારનો માણસ સરળતાથી તેમની અંદરની વાતો સમજી શકતો નથી. વચ્ચે બીતુ ઊભો રહ્યો, તેની એક ડાળ કાપી હતી, પણ સુપ્રિયાએ તેમ કરવાની ના પાડી તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ આગળ ચાલ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહે, ગંડુ ફકીર, આ શબ્દ તેણે બંગાને કહ્યો, સુપ્રિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે? તે હું સમજી ન શક્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર.

સો માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓને, જેના અંશો થકી આપણે આપણા આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ, સામાજિક જીવનના દ્રષ્ટિકોણને ઉજાગર કરીએ છીએ. અને હમણાં એટલે કે સાંપ્રત મારા શોની અંદર હું સુધા મૂર્તિ, જે સામાજિક લેખિકા, કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા તરીકે ખ્યાતનામ છે, તેમની નવલકથા ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુદામ મહેતાએ, તેના અંશો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થાવ છું. નવલકથામાં ગત એપિસોડ સુધી આપણે એ વાતને માણી હતી કે નીલાબાની દીકરી સુરભિ અને નીલાબા બંને આવેલી અનિતા, કે જે ધનાઢ્ય પરિવારની દીકરી હતી અને પોતાના મોટા પુત્ર કે જે અમેરિકામાં શ્યામ વસવાટ કરે છે, તેના વહુ તરીકે ઘરમાં પ્રવેશી એટલે એના લાલન પાલન અને એની મહાત્મ્યતા વધારે ગણવા લાગ્યા હતા. જ્યારે એમના ઘરમાં આવેલી ઘરને સંભાળતી અને એમના કુટુંબમાં અદ્ભુત રીતે ભળી ગયેલી મીનાક્ષીને અવગણતા હતા. મીનાક્ષીને તેની શાળાના એક શિક્ષિકા એને જાણ કરે છે કે તેની નણંદ સુરભિ એક વખતે જ્યારે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે થિયેટરમાં ગોપીનાથ નામના વ્યક્તિ સાથે બેઠી હતી અને આ અજાણ્યા વ્યક્તિની સાથેના એના સંબંધો શું પરિવાર સ્વીકારશે કે નહીં એ વિટંબણામાં એ ઘરે પાછી આવે છે અને ઘરમાં એક જ પોતાના પતિ ગિરીશ અથવા તો પોતાના સસરા અને પોતાની શાળામાં જે ગુરુજી તરીકે તેને મદદ કરતા હતા એમને વાત કરવાનું એ નક્કી કરે છે. હવે શું થાય છે એ વાતને માણીશું આ એપિસોડમાં. તો આવો આ વાતને માણવા માટે આ વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તો વળી મીનાક્ષીના જીવનમાં નવી ગૂંજ ઊભી થઈ. સુરભિ ગોપીનાથ સાથે પ્રેમમાં પડી હતી કે શું? તો સુરભિને આ વિશે મીનાક્ષી પૂછવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું, ચોર તો કોઈ દિવસ ગુનો કબૂલે ખરો? વળી કદાચ સુશીલાનું અનુમાન ખોટું પણ હોય કે તેણે જે છોકરીને થિયેટરમાં જોઈ હતી તે સુરભિ ન પણ હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, કે જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મીનાક્ષી ગુંજવાઈ ગઈ. હવે તેણે શું કરવું? ગિરીશને પણ તે આ બધું કહી શકે નહીં, કારણ કે આ કંઈ સીધી અને સાદી વાત ન હતી. તે એક ઘણી ગંભીર બાબત હતી, અને એ વાત તો ચોક્કસ હતી કે સુશીલા તેને જૂઠું તો ન જ કહે, અને આવા જૂઠાણાનો તેને કશો જ લાભ પણ ન હતો. તો હવે તેણે સત્ય હકીકત શોધવા શું કરવું? સાણા માણસોએ કહ્યું જ છે કે તમારી સગી આંખે જોયેલી વાતને તમે સીધે સીધું સત્ય ન સમજી લેશો, તે માટે તમારે પૂરતો પુરાવો મેળવવો જ પડે. પણ આ બધાના પુરાવા માટે મીનાક્ષીએ બહુ લાંબી રાહ જોવી ન પડી. તેની સાથે કામ કરતી છોકરી રજનીની સગાઈ થઈ અને તે નોકરી છોડીને દિલ્હી જવાની હતી, તેથી શાળામાંથી તેની ફેરવેલ પાર્ટી અપાઈ રહી હતી. તેમાં મીનાક્ષી મુખ્ય આયોજકોમાંની એક હતી. આ કારણે જ તે બધા કરતા અડધો કલાક અગાઉ ચાણક્ય હોટલમાં આપનાર અને અપાનાર પાર્ટી માટે ત્યાં આવી પહોંચી હતી. અને હવે શું ત્યાં મીનાક્ષીને પોતાની નણંદ સુરભિ અને પેલા પાત્ર સાથે કંઈ વાતચીત કરતા જોવા મળી, કે પછી કંઈ બીજું? આ બધી જ વાતોને માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ વિરામ બાદ પણ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મીનાક્ષીએ બધી જ પાર્ટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તૈયારીઓ કરવાની હતી, પણ તે એક ટેબલ પર હજુ ચકાસી રહી હતી અને મહેમાનો તેમજ પાર્ટી આપનારની રાહ જોઈ રહી હતી. તેણે એક જ્યુસ મંગાવ્યો અને બારી બહાર જોવા લાગી. ત્યાંનું દ્રશ્ય જોઈને તરત જ ભયથી તે સફાળી સીધી તટ્ટાર બેસી ગઈ. સામી બાજુએ જ સુરભી પાન ચાવી રહી હતી અને તેની સાથે એક દેખાવડો યુવક પણ હતો. એનું નામ ગોપી હતું કે પછી, અને બંને જણા રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તેમ લાગ્યું, સ્પષ્ટ હતું કે સુરભી એ જોઈ શકતી ન હતી કે તેમના ઉપર મીનાક્ષીની નજર પડી રહી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાના અંશોને તમે માણી રહ્યા છો એ બદલ હું આરજી એ આર વધુ ને વધુ આપ સમક્ષ એના અંશો રજૂ કરી રહ્યો છું. એક રિક્ષા તેમની પાસે થોભી અને બંને પ્રેમી પંકીડા ઉપડી ગયા. હવે મીનાક્ષીને ખાતરી થઈ ગઈ કે સુશીલા તેને જે કહેતી હતી તે નકરું સત્ય જ હતું. તેણે નક્કી કર્યું કે ઘરના વડીલોને આ ચિંતાજનક બનાવો વિશે વાત કરવામાં જ ડાપણ છે. રવિવારે ઘરમાં બધા હાજર હતા. મીનાક્ષીએ બધી જ વાત ગિરીશને કહી. તેણે તરત જ કહ્યું, બાપુને આ વાત તુરંત જણાવવી જોઈએ. તેની સાથે સંમત થતી હોવા છતાં મીનાક્ષીએ આ વાત પોતાની સાસુને કહેવામાં સહેજ સંકોચ થતો હતો અને એટલે થોડા ક્ષોભ સાથે પણ તે મનહરલાલ પાસે આવી અને તેણે કહ્યું, બાપુ મારે તમને કંઈક વાત કરવી છે. સુરભી તો મારી બહેન જેવી છે. મનહરલાલ બારી ઝાપટી રહ્યા હતા. પાછળ ફરીને તેમણે પ્રેમથી કહ્યું, બેટા મીનાક્ષી તું આમ કેમ કહે છે? તને નથી ખબર કે હું તને સારી રીતે ઓળખું છું. હું શું તારો સ્વભાવ નથી જાણતો? આ તો વળી તારું જ ઘર છે ને. મેં સાંભળ્યું છે કે સુરભી આજકાલ એક ગોપીનાથ નામના યુવક સાથે ઘણું હરેફરે છે. પછી આગળ વાત ક્યાં વધી, ક્યાં અટકી એ માણવા માટે મારી સાથે જોડાયેલા રહો. આ વિરામ બાદ પણ રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા.

મીનાક્ષીની વાત સાંભળીને મનોહરલાલે જવાબ આપ્યો, ઓહો એમ વાત છે, શું આ કેવળ અફવા જેવું સંભળાય છે કે પછી એમાં કંઈક વધુ ઊંડી વાત છે? તને આ વાત કોણે કહી? પહેલાં તો સુશીલા મેડમે મને કહ્યું, પણ મેં તે સાચું માન્યું નહીં અને ગઈકાલે મેં મારી આંખે જોયું. મીનાક્ષીએ એ ખ્યાલ ન હતો કે નીલાબા તેની પાછળ આવીને ઊભા હતા અને આ બધું સાંભળતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર બહુ નવલકથાના અંશો RGER ના સ્વરમાં. ઊંચા સાદે તેમણે કહ્યું, આ ગોપીનાથ કોણ છે? એણે શું કર્યું છે? મીનાક્ષી ડરથી સ્તબ્ધ થઈ ગઈ. આવા તીણા અવાજ સાસુના એવા ગુસ્સાની જાણ કરી દેતા હતા કે જે પોતાના બચોડિયાને સંભાળતી બિલાડીને આવતો હોય છે. મને ખાસ કંઈ જાણકારી નથી, મીનાક્ષી થોડી થોથવાઈને બોલી. મને ખ્યાલ છે કે તેણે કદાચ BSc પૂરું કર્યું છે અને હમણાં તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો તારું એમ કહેવું છે કે સુરભી આ છોકરાને છાની છપની મળતી રહે છે? મારી સુરભી એવી છોકરી છે જ નહીં, ઓરડાના તાપમાનને નીચું લાવતા મનોહરલાલે જાહેર કરી દીધું. ચાલો આપણે સુરભીને જ બોલાવીશું અને એને પૂછી લઈશું. આમ કોઈએ ઉપર તળે થવાની કે અકળાવવાની કશી જ જરૂર નથી. અને એ શાણા પુરુષે વાતનો હંમેશા દોર સંભાળતા હોય તેમ અંત જ આણી દીધો. નીલાબા ખૂબ જ દુઃખી હતા. તેમના દુઃખનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીના રહસ્યને પોતે

પોતાની બહુએ ખોળી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે સુરભી એ પોતાની પસંદગી તદ્દન અયોગ્ય છોકરા ઉપર ઉતારી હતી. શ્યામ અને અનિતાના વૈભવી લગ્ન પ્રસંગના ફોટાઓ વારંવાર જોયા પછી નીલાબાએ ઠરાવ્યું હતું કે પોતે સુરભીનું લગ્ન એવા છોકરા વહેરે કરશે જે અમેરિકાનો રહેવાસી હોય. એકવાર આવું રત્ન જડી આવે પછી આવું જ વૈભવી લગ્ન ગોઠવી શકાય અને તો જ તેમની દીકરી એક સમૃદ્ધ અને સંતોષજનક જીવન જીવી શકે. શું સાચે જ એ પ્રમાણે લગ્ન થયા? એ વાતનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

લીલાબાના સુરભિ વિશેના વિચારોથી તદ્દન આ બાબતમાં મનોહરલાલના વિચારો ઘણા જુદા હતા. જો ગોપી એક સારા કુટુંબનો નબીરો હોય, ખંતીલો હોય અને મહત્વકાંક્ષી હોય, અને જો સુરભિ પણ તેને સાચો પ્રેમ કરતી હોય, તો એકાદ બે વર્ષ પછી તેમના લગ્ન કરાવી આપવામાં શું નુકસાન થવાનું હતું? છેવટે તો સુરભિ પણ તેમની એક જ દીકરી હતી. લગ્ન પછી પણ જો તેઓની પાસે જ રહી શકે તેમ હોય અને જીવનમાં તેમનો બધાનો સથવારો રાખી શકે તેમ હોય તો તે સારું જ હતું ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર બહુ. મંદિરે જઈને સુરભિ પાછી ઘરે ફરી ત્યારે તરત જ તેને લાગ્યું કે ઘરનું વાતાવરણ કંઈક વિચિત્ર છે. એક ગુસ્સાના ભાવ ધરાવતી માતા, એક ગભરાતી ભાભી, એક શાંત ચિત્ત પિતા, આખું દ્રશ્ય તેને એ શંકા અવશ્ય ઉપજાવી ગયું. કદાચ આ લોકોને ગોપી અંગેની માહિતી મળી ચૂકી હતી અને એ વાતનો પણ તરત જ ખ્યાલ આવ્યો કે આ રહસ્ય ફોટ કરનાર મીનાક્ષી જ હતી. તેની વય જ એવી હતી કે તે સ્વાભાવિક રીતે જ પ્રેમમાં પડે, અને જ્યારે તમે પ્રેમમાં પડ્યા હો સમગ્ર દુનિયા એક પાગલ ચિત્રકારના એવા રંગોથી ભરેલી જણાય જે ખૂબ જ ચમકદાર અને ભપકાદાર હોય. કોઈ ગંભીર કે વાસ્તવિક બાબતો માટે તેના પ્રેમના આવા જગતમાં સહેજે સ્થાન ન હોય. વળી ગોપી તો ખરેખર ખૂબ આકર્ષક યુવાન હતો, જોકે નોકરી અંગે તેણે હજી કદી ગંભીર વિચાર કર્યો નહોતો. અભ્યાસમાં તે કંઈ આઇન્સ્ટાઈન જેવો તો ન હતો, પણ તેની પાસે પોતાની જ એક ખુમારી તો હતી જ. કોલેજના દિવસોમાં જ સુરભિ તો એના પર વારી ગઈ હતી, પણ આજ સુધી આ બાબતે તેણે કુટુંબમાં કોઈને કશું કહેવાની હિંમત કરેલી નહીં, અને આથી જ આ પ્રેમી યુગલ આજ સુધી બને ત્યારે છાની છપની રીતે મળતું રહ્યું હતું. અને હવે આ વાત ઘરમાં જાણ થઈ હતી. હવે શું થશે? પ્રતિભાવ કોનો કેવો હશે એ વિશેના અંદાજો જ આપણે તો માણવા રહ્યા, પરંતુ એ વાત કરીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

હમણાં તો ગોપી એક કમ્પ્યુટરની કંપનીમાં પાર્ટ ટાઈમ ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને લગ્ન વિશે કશો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે પોતાની માતાને સુરભીએ ગોપી વિશે આ બધી વાત કરી ત્યારે ઊંડા દુઃખથી નીલાબા બોલ્યા, સુરભી તું તો તદ્દન નાના બાળક જેવી છો, તને આ સંસારની શું ખબર પડે? ગોપી સાથે લગ્ન કરીને તને શું સુખ મળશે? આ દેશમાં એક એક પૈસો કાળજીપૂર્વક વાપરવો પડે છે, બને તેટલી બચત કરતા રહેવું પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? કાંઈ આજે મીનાક્ષીને જોઈ લે, તેને કેટલી સખત મહેનત કરવાની હોય છે અને છતાંય એક મહિને તેને 4,000 રૂપિયા પણ નથી મળતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે ઈઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ. અમેરિકાની તુલનામાં તો તેને $100 પણ નથી મળતા અને બીજી બાજુ જોઈ લે અનિતાને. જ્યારે પણ તે અહીં આવે છે તે લાખો રૂપિયા મન ફાવે તેમ વાપરે છે. તે શું ફોટાઓ નથી જોયા? તેની પાસે કેટલી બધી સરસ ગાડી છે, કેટલું સુંદર ઘર છે. તારે સુખી જીવન જીવવું હોય તો આ નકામા પ્રેમ બેમની વાતો વહેતી મૂકી દેજે. નીલાબાએ અમેરિકા અને ત્યાંની ચીજોની પ્રશંસા ધારા ખૂબ વહેવડાવી. રસોડામાં બેઠી બેઠી મીનાક્ષીને આખી વાત સંભળાઈ અને તેને તો તદ્દન તેની આંખો આભા જ બની ગઈ હોય તેવું લાગ્યું. શું લગ્નને માટેની વાત પ્રેમના આધારે કરવાની હોય કે પછી ડોલરના પ્રેમના આધારે? એ સાંજે ગિરીશે તેની માતાને જણાવ્યું, બા 3-4 ઠેકાણે મેં તપાસ કરી છે, ગોપી સારો છોકરો છે, તેને કોઈ માતા નથી, તેના બાપ બહુ સજ્જન વ્યક્તિ છે અને હવે ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. છોકરાને પણ કશું વ્યસન કે ખરાબ આદતો નથી. હમણાં તે કમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યો છે અને તેને થોડા જ વખતમાં સારી નોકરી પણ મળી જાય તેમ છે. પણ શું નીલાબા આ માટે તૈયાર થશે? જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: તેને વળી શું નોકરી મળે? તેને પગાર કેવો મળે? જુઓ ને, તેને ઓપરેટરની નોકરી તો મળી જ જાય. પછી જો એ વધુ મહેનત કરે તો વધુ સારી નોકરી પણ મેળવી જ શકે. કમ્પ્યુટર માર્કેટિંગ જેવું કામ પણ કરી શકે. તેને આરામદાયક જીવન જીવવામાં કશી બાધા ન આવે. મને લાગે છે કે આ પ્રસ્તાવ ઉપર આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર બહુના અંશોને. તેને પોતાની જો દીકરી હોત તો શું તેને આવા છોકરા સાથે પરણાવી હોત? બા, જે છોકરી હજી જન્મી પણ નથી તેને માટે તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? હું મારો કે મારી મીનાક્ષી એની દીકરી માટે પણ આવો જ વિચાર કરે? અને હું શું જવાબ આપું અત્યારે તો તમને? પણ હા, જો મારી દીકરી ગોપી જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો તેના હૃદયને તોડ્યા વિના હું તેના લગ્ન માટે જરૂર આશીર્વાદ આપું. એ વાત ખરી, પણ હું તેમ કરવાની નથી. મારે એવો જમાઈ જોઈએ કે જે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હોય. માતાના સ્વભાવને સારી રીતે પીછાણતો ગિરીશ આગળ કશું બોલ્યો નહીં. માતાની દલીલોથી જોકે સુરભિ ગૂંચવાઈ ગઈ ખરી, અને છેવટે પ્રેમ જેવી બાબતને ભૂલવા પણ રાજી થઈ ગઈ. મીનાક્ષીને એ વાતથી ખૂબ દુઃખ થયું કે તેના સાસુ ડોલરના ચળઝળાટથી આટલી બધી હદે અંજાઈ ગયા હતા. ગોપીના બનાવથી સચેત થઈને નીલાબા તુરંત જ મેરેજ બ્યુરોમાં પહોંચ્યા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમને ભારતમાં રહેતા યુવાનોનો ખપત નથી. જો તમે કોઈ અમેરિકાવાસી યુવાનને જાણતા હો તો જ અમને જણાવજો. પૈસાની ચિંતા ન કરતા, અમે બધું ગોઠવી દઈશું. દરેક માતા પોતાની દીકરીનું સુખ ઈચ્છે છે તે સ્વાભાવિક છે, અને જે પોતાની વહુનું સુખ ઈચ્છે છે તે અસ્વાભાવિક માતા છે. પણ પોતાની દીકરી સુખમાં આળોટે તે હેતુ બર લાવવામાં તમે તમારા દીકરાઓને લોનો અને દીવાના દરિયામાં ડૂબાડો તે કેટલું વ્યાજબી છે ભલા? મનની શાંતિ અને સંતોષને તમે કદી પૈસાના જોરે ખરીદી ન શકો. મનહરલાલ એ સમજી શકતા નહોતા કે નીલા આ સીધી સાદી વાતને પણ કેમ સમજતી નથી, કારણ કે માં હતી, દીકરીની માં. તો આ વાતને આપણે માણીશું આગળ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નીલાબાને તો કોઈનું જ ન સંભળાયું અને અમેરિકાનું સોનું પોતાની દીકરી માટે શોધી લાવવાનો તેમનો નિશ્ચય એ અડગ અને સતત રહ્યો. તેમના સગાઓએ તેમને નરમાશથી કહ્યું ખરું કે જો કોઈ આવો મૂર્તિઓ તેમના ધ્યાનમાં આવશે તો તેઓ જરૂર તેમને જણાવશે, પણ તેમની પીઠ પાછળ તેઓ તેમની મશ્કરી કરી લેતા હતા. તે પાગલ જ થઈ ગયા છે. તેમની પાસે સુતરાઉ સાડીઓ અને કાચની બંગડીઓ જ હતી, પણ હવે તેમનો દીકરો અમેરિકામાં રહે છે એટલે કેટલા બદલાઈ ગયા છે. શું અમેરિકા જ જગતભરમાં રહેવાલાયક દેશ છે? શું ત્યાંના રહેવાસીઓ જ માણસ કહેવાને લાયક છે? અને બીજા બધા શું ભિખારાઓ છે? આ બધાની પરવા કર્યા વિના નીલાબાએ પોતાની ક્ષિતિજો વિસ્તારી મૂકી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજીઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભી અને નીલાબા હવે મીનાક્ષી સાથે વધુ વાતો કરતા નહોતા. તેમને લાગ્યું કે ગોપી સાથે લગ્ન કરવાની ગિરીશની તૈયારી હતી, તેની પાછળ મીનાક્ષી હતી. લક્ષ્મણભાઈ એક દિવસ તેઓના ઘરે આવ્યા અને કહ્યું, મનહરલાલ, મારા મિત્ર રાજારામનો પુત્ર અમેરિકા રહે છે, શું તમારી દીકરી માટે લગ્નની વાતચીત કરવાની તમારી તૈયારી છે? સ્ટવ પર દૂધ ઉભરાવવાની તૈયારીમાં હતું તેને મૂકીને અને પગમાં સાડી અટવાઈ જવાની શંકા પણ ઊભી થતી હતી, છતાં વાતચીત કાને પડતા જ નીલાબા બેઠકના ઓરડામાં ધસી આવ્યા. સુરભીના જન્માક્ષર તેઓને આપી જ દેજો. એક મિનિટ લક્ષ્મણભાઈ, મનહરલાલ બોલ્યા, તેઓની શું માગણીઓ છે તે તો પહેલાં જાણી લઈએ. બધી માગણીઓ પૂરી કરીશું, નીલાબાએ કહ્યું. તેમની માગણીઓ બહુ વધારે તો નથી, લક્ષ્મણભાઈ બોલ્યા. હીરાના કાપ, અમેરિકાના વિમાનની ટિકિટ, 2 કિલો ચાંદી અને 50 તોલા સોનું, આની સાથે 3 દિવસનું ધામધૂમથી લગ્ન તો ખરા જ, અને બધાને યોગ્ય પહેરામણી, બસ આટલું જ. હું તમને કહું છું કે આ લોકો દહેજ તો માગ્યું જ નથી, પણ આ તો ઘણો મોટો ખર્ચ થઈ જાય, 2-3 લાખ રૂપિયા જોઈશે, મનહરલાલે વિરોધ કર્યો. પણ નીલાબા સમજે એમ થોડા હતા. શું થયું આગળ એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: બધા જ વિરોધ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરીને નીલાબા બોલ્યા કે આપણી એક જ તો દીકરી છે, આપણે તેઓની બધી માંગણી પૂરી કરીશું. શું આપણા બેઉ દીકરાઓને આપણે સારી રીતે ભણાવ્યા નથી? પોતાની બહેનના લગ્ન માટે તેઓ ભલે લોન ન લઈ શકે, જરૂર પડશે તો આપણે ઘર પણ વેચી નાખીશું, મને કોઈ પરવા નથી. નીલા, શું આ ઉંમરે આપણે ઘર વેચીને અમેરિકા રહેવા જવું કે પછી કોઈ ભાડાના ઘરમાં તને રહેવું પસંદ છે? આપણી જે શક્તિ હોય તે મુજબ જ ખર્ચ કરવું જોઈએ. આ ખર્ચાળ વાટાઘાટામાં પડવા જેવું મને નથી લાગતું, મનહરલાલે જવાબ આપ્યો. મને ભાડાના ઘરમાં રહેવામાં સહેજે વાંધો નથી, નીલાબા તાડુક્યા, પણ મારી દીકરી અમેરિકામાં આરામથી રહે તેટલી જ મારી ઈચ્છા છે. લક્ષ્મણભાઈએ થોડું દબાણ કર્યું એટલે એમ નક્કી થયું કે મૂર્તિઓ શેખર બીજે દિવસે સુરભીને જોવા આવી જાય. નીલાબાને મન તો આ લગ્ન હવે નિશ્ચિત જ હતું. આમ તો સુરભી સામાન્ય દેખાવની છોકરી હતી, પરંતુ તેની માતાની વહાલભરી આંખોમાં તેનું રૂપ એક સોળે કળાએ ખીલેલા ચંદ્રમા સમૂહ હતું. સુરભી વાંચન માટે પણ સાધારણ કક્ષાની નવલકથા જ પસંદ કરતી, છતાં તેની માતાને મન તે ખૂબ મોટી વાચક અને હોશિયાર હતી. સુરભી ઘણી છોકરીઓની જેમ આળસુ પણ હતી અને સવારે 9 વાગ્યા સુધી પથારીમાં આળોટ્યા કરવાનું તેને ગમતું, પણ તેની માતાને મન તો તે ખૂબ જ શાણી અને વિવેકવંત હતી. વળી સુરભી માટે ફિલ્મોના ગીતો સાંભળવા અને વખત પસાર કરવો એ સમાન હતું, અને તેની માતાને મન તેની પાસે સંગીતની એક કળા પણ હતી. બધી જ માતાઓ પાસે હોય. પછી શું થયું એ માણવા આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી તમારે મને 95 12 99 66 88 પર તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે પછી એક્સ અને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ને આઈટ્યુન સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો અને તેમાં પણ રહેલા વિવિધ ઇમેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી DM, લાઇક, મેસેજીસ અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય પણ ચૂકતા નહીં. ફરી મળીશું. આ સાથે વિશ્વના કોઈ પણ ખૂણામાં આ સાચા પાલનપુરીના અવાજને પહોંચાડવા તમે રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના બિંદુને ક્લિક કરીને અમને સાંભળી શકો છો. ફરી મળીશું. અને ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RGR ના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને. અલવિદા દોસ્તો.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પછી શું થયું ખબર છે? એ ઝાડ પર બહુ જ બધા વાંદરાઓ હતા. એ વાંદરાઓએ એ ફેરિયાને જોયો. અને એક પછી એક એમ વાંદરાઓ નીચે આવવા લાગ્યા અને પછી થેલીમાંથી ટોપીઓ લઈ પાછા કૂદી કૂદીને ઉપર ચડતા ગયા. થોડીક વાર પછી એ ફેરિયો પાછો જાગ્યો. એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાં બધી ટોપીઓ ગુમ. તેણે ઊંચે જોયું. ભાઈ, ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી. ફેરિયો તો ચિંતામાં પડી ગયો. હવે શું? ફેરિયાએ ગુસ્સામાં આવી વાંદરાઓ ઉપર હાથ વીંજ્યો. વાંદરાઓએ આ બધું જોયું અને વાંદરાઓએ પણ ફેરિયાની નકલ કરી. એ લોકોએ પણ એવું જ કર્યું. તે લોકોએ પણ પોતાનો હાથ ઊભો કર્યો અને પેલા ફેરિયા સામું ઝીક્યો. આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા. ફેરિયાએ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા. ફેરિયો ચિંતામાં પડી ગયો. ફેરિયાને થાય, હવે શું કરવું? બિચારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાં ને ત્યાં બેસી પડ્યો, ભાંગી પડ્યો. હવે ફેરિયા ભઈ વિચારે, ટોપી હાથ કેમ આવે? ફેરિયા ભઈ વિચારે, ટોપી હાથ કેમ આવે? વિચાર કરતા કરતા આ ફેરિયાને તો ઉપાય જડ્યો. વાંદરા તેની નકલ કરતા હતા ને, એ વાતની ફેરિયાને બરાબર ખબર પડી ગઈ. પછી ફેરિયો થયો તૈયાર. અને પછી ફેરિયાએ શું કર્યું તમને ખબર છે? ફેરિયાએ ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ ગોળ ગોળ ઝૂલાવા લાગી. વાંદરાઓએ પણ એમ જ કર્યું. એ લોકો પણ પોતાના હાથમાં ટોપીઓ લઈ આમ ગોળ ગોળ ગોળ ઘુમાવા લાગ્યા. ફેરિયા ભાઈને તો વધારે વિશ્વાસ પડ્યો. ફેરિયા ભાઈએ મનમાં ને મનમાં કહ્યું, વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે. પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી. પોતાના માથે ટોપી મૂકેલી એણે ઉઠાવી અને નીચે ફેંકી દીધી. વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું. પછી વાંદરાઓએ શું કર્યું? એમણે પણ ફેરિયા જેવું જ કર્યું. પોત પોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી. ફેરિયો તો ખુશ થઈ ગયો અને બધી જ ટોપીઓ ત્યાંથી લઈ ચાલતો થઈ ગયો. અને બધા વાંદરા ભાઈ તો એમના એમ ટોપી વિનાના જ રહી ગયા. વાંદરા ભાઈ ના ખુશ થયા, ફેરિયા ભાઈ હર ખાઈ ગયા. વાંદરા ભાઈ નો ખુશ થયા, ફેરિયા ભાઈ હર ખાઈ ગયા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

દગાખોરીની વાર્તા. એકવાર એક વિક્રાંત નામનો રાજા હતો. તેના છોકરાનું નામ અમર હતું. અમરને શિકારનો શોખ હતો. એકવાર એક ઘોડા પર બેસીને જંગલ તરફ જવા નીકળી ગયો. એ હરણના ટોળાને શોધી રહ્યો હતો, પણ એ તરત જ થાકી ગયો. બપોર થઈ ગઈ હતી, પરંતુ એને એક પણ શિકાર મળ્યો નહોતો. એ ખૂબ જ તરસ્યો હતો. એ પાણી શોધી રહ્યો હતો. થોડા સમય પછી એને એક તળાવ દેખાયું. તળાવનું પાણી સાફ, ઠંડુ અને સારું હતું. અમરના ઘોડાએ પહેલાં પાણી પીધું, પછી તેણે ઘોડાને નજીકના ઝાડ પર બાંધી દીધો અને અમરે પણ ધરાઈને પાણી પીધું. એને પોતાની બેગમાં જે હતું એ ખાઈને ઝાડને નીચે બેસી ગયો. હવે સાંજનો સમય થઈ ગયો હતો. અમર ક્યાંય જઈ શકે એમ નહોતો. એને આખી રાત જંગલમાં જ પસાર કરવી પડી. અને પછી શું થયું ખબર છે બાળકો? મોટો વાઘ ઘાસ અને જાડી ઝાંખરાયાથી બહાર આવ્યો. તે પણ ત્યાં પાણી પીવા આવ્યો હતો. વાઘને જોઈને ઘોડો ડરી ગયો અને ત્યાંથી દોડીને ભાગી ગયો. જેમ વાઘ નજીક આવ્યો તેમ અમર વધુ ડરવા લાગ્યો. ત્યારે જ એણે એક વિચાર આવ્યો. એ જલ્દીથી એક ઝાડની ઉપર એક ડાળી પર ચડીને બેસી ગયો. આ સમયમાં ત્યાં એક રીંછ પણ ત્યાં પાણી પીવા આવ્યું. એ પણ વાઘને જોઈને ડરી ગયું અને એ ઝાડ પર ચડીને બેસી ગયું. હવે અમર વધુ

0: ડરવા લાગ્યું. એને લાગ્યું કે એ રીચ એને ખાઈ જશે. એ ધ્રુજવા લાગ્યું. રીચે એને જોયો અને કહ્યું, એ મને ખબર છે તું રાજકુમાર છે, તું ચિંતા નહીં કર, હું તને નહીં ખાવ. આપણા બંનેનો દુશ્મન અત્યારે એક જ છે, વાઘ. આપણે હવે મિત્રો છીએ. હું તારી પાસે બેઠો છું, પણ હું તને કોઈ પ્રકારની તકલીફ નહીં આપું. અમર પાસે તેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. રીછ ઉપર આવ્યું અને તેની બાજુમાં આવીને બેસી ગયું અને તેણે અમરને કંઈ ના કર્યું. વાઘ ત્યાંથી ખસી રહ્યો નહોતો. એને લાગતું હતું કે બે માંથી એક તો નીચે પડશે અને તેને ચટાકેદાર ખાવાનું મળી જશે. સાંજ વધુ અંધારી થવા લાગી. રાજકુમારને ઊંઘ પણ આવવા લાગી. એણે ઘણા લાંબા સમયથી કંઈ જ ખાધું નહોતું અને બીજું, એ ખૂબ જ થાકેલો હતો. રીછે કહ્યું, રાજકુમાર, તને ઊંઘ આવે છે? તું થોડા સમય માટે સૂઈ જા, હું તને હેરાન નહીં કરું. પ્લીઝ, મારું માન. રાજકુમાર સૂઈ ગયો અને નસકોરા લેવા લાગ્યો. વાઘે નસકોરાનો અવાજ સાંભળ્યો અને રીછને કહ્યું, એ રીછ, હું અને તું એક જ સમુદાયના છીએ. આપણે માંસોને ખાઈએ છીએ. જો તું નીચે આવીશ તો હું તને પાક્કું ખાઈ જઈશ, પણ જો તારે તારી જાન બચાવી હોય તો તું પેલા માણસને મારે હવાલે કરી દે. હું એને ખાઈશ અને પાછો મારી ગુફામાં ચાલ્યો જઈશ. પછી તું પણ નીચે આવી જજે અને ઘરે ચાલ્યો જજે. પ્રિય વાઘ, મને તારી શરત બિલકુલ મંજૂર નથી. બિચારા રાજકુમારે મારો વિશ્વાસ કર્યો અને સૂઈ ગયો. મેં એને પ્રોમિસ કરી છે કે હું એને હેરાન નહીં કરું અને મરવા નહીં દઉં. તને ખબર છે, દગાખોરીની ભાવનાથી ખરાબ કંઈ જ નથી. વાઘ કંઈ બોલી શક્યો નહીં અને ચૂપ રહ્યો. થોડી વાર પછી રાજકુમાર જાગી ગયો અને રીછને કહ્યું, પ્રિય રીછ, તું પણ થોડા સમય માટે સૂઈ જા. રીછે કહ્યું, ઠીક છે. રીછના સૂઈ ગયા પછી વાઘે ફરીથી ચાલાકી વાપરી અને કહ્યું, જો રાજકુમાર, મેં તારા જેવો મૂર્ખ રાજકુમાર આ ધરતી પર ક્યારેય નથી જોયો. તે આ રીછનો વિશ્વાસ કર્યો. થોડી વાર પછી એ જાગશે એટલે એને ભૂખ લાગશે અને તને ખાઈ જશે. હું તને કહું છું, તું એને નીચે ફેંક અને હું એની ગરદન પકડી લઈશ. પછી તું આરામથી ઘરે ચાલ્યો જજે. રાજકુમાર થોડો મૂર્ખ હતો. એને વાઘની વાત માની લીધી જે વાઘે કહી હતી. એણે પોતાની તાકાત લગાવીને રીછને ધક્કો માર્યો. ભગવાનના આશીર્વાદથી રીછ નીચે ન પડ્યો અને તરત જ બીજી ડાળી પકડી લીધી અને ફરીથી એ ડાળી પર આવી ગયો. હવે રાજકુમાર વધારે ડરવા લાગ્યો.
1: અરે, હવે હું તો ગયો, હું ગયો.
0: રીછ પાસે ગયો અને કહ્યું, રાજકુમાર, ચિંતા ન કરીશ, અવાજ ન કર. જો મેં તને કહ્યું હતું હું તને હેરાન નહીં કરું, પરંતુ માણસ હોવા છતાં તે મને દગો આપ્યો. હું તને શ્રાપ આપું છું કે તું પાગલ થઈ જઈશ અને નાકામિસા નાકામિસા જ બોલ્યા કરીશ. થોડા સમય પછી સૂરજ ઉગ્યો. વાઘ પાછો પોતાની ગુફામાં ચાલ્યો ગયો. રીછ પણ ત્યાંથી ચાલ્યો ગયો. અમર પણ ઝડપથી નીચે ઉતર્યો અને બધું જ ભૂલી ગયો તથા નાકામિસા નાકામિસા બોલતો ચાલવા લાગ્યો. તે પોતાનો રસ્તો ભૂલી ગયો. અહીંયા રાજમહેલમાં બહુ વાતો થવા લાગી હતી. રાણી પણ બહુ ટેન્શનમાં આવી ગઈ હતી કે રાજકુમાર હજી સુધી ઘરે પાછો નથી આવ્યો. ઘણું બધું શોધ્યા પછી રાજકુમાર મળી ગયો, પરંતુ તે કોઈને ઓળખી શક્યો નહીં. રાજાને લાગ્યું કે રાજકુમાર સાવ પાગલ થઈ ગયો છે. રાજાએ બધા જ ડોક્ટર અને જાદુગરોને રાજકુમારને સાજો કરવા માટે બોલાવ્યા, પણ કંઈ પરિણામ ન આવ્યું. રાજા બહુ મૂંઝાયા. એ સમજી શક્યા નહીં કે એમણે શું કરવું જોઈએ. અચાનક જ એને શાહી સાધુ યાદ આવ્યા. એ અતિશય જ્ઞાની અને હોશિયાર હતા. સાધુએ કહ્યું, હું એને સાજો કરીશ. સાધુ શાહી મંત્ર બોલવા લાગ્યા, જેનો પહેલો શબ્દ ના હતો. રાજકુમાર ના શબ્દ ભૂલી ગયો. હવે તેને માત્ર કામિસા યાદ હતું. કામિસા, કામિસા, કામિસા. સાધુએ બીજો મંત્ર કાથી ચાલુ કર્યો અને રાજકુમાર કાપણ ભૂલી ગયો. હવે ખાલી મિસા મિસા બોલતો હતો. આમ

0: સાધુ ચાર મંત્રો બોલ્યા અને રાજકુમાર બધા શબ્દો ભૂલી ગયો અને સાજો થઈ ગયો અને પોતાની ભૂલ પણ સમજી ગયો. રાજાએ શાહી સાધુને મોટી ભેટ આપી. એનો મતલબ કે દગાખોરીની ભાવનાથી મોટો કોઈ જ ગુનો નથી. જો તમે માણસો એકબીજાનો ઉપયોગ સ્વાર્થ માટે કરવા લાગો તો એ તમારા આગળના ભવિષ્ય માટે બહુ જ ખરાબ છે.
1: એક હતો ચક્કો, એક હતી ચક્કી, એક હતો ચક્કો,

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
2: આ પક્ષીને તમે ઓળખો છો? બોલો તો એનું નામ શું? બગલાભાઈ, તમે બગલાને ક્યારેય ક્યાંય જોયો છે?
3: તળાવના કિનારે હોય
2: બગલો.

તળાવ કિનારે જોવા મળે છે. બાળ દોસ્તો, આ કૂતરા જેવું પ્રાણી તમે ક્યાંય જોયું છે? બોલો, એનું નામ શું છે? શિયાળભાઈ. દોસ્તો, આ શિયાળ વનવગડામાં રહેતો પ્રાણી છે. તો ચાલો આજે હું તમને શિયાળ અને બગલાની વાર્તા

0: ત્યારે બગલા ભાઈ રહે તળાવ પાસે એક વગડો હતો. વગડો એટલે સીમ, સીમાડો બરાબર ને. અને એ વગડામાં શિયાળ પણ રહે. તે પાણી પીવા રોજે રોજ આ તળાવ કિનારે આવે અને પછી બગલાભાઈ સાથે વાતો કરે.
1: કેમ છો બગલાભાઈ?
2: મજામાં છું શિયાળભાઈ, આવો ને વાતો કરીએ.
0: આમ બંને જણા ભાઈબંધ થઈ ગયા. બગલાને શિયાળનું ઘર જોવાની ઈચ્છા થઈ. તે શિયાળને રોજ કહે, મને તમારે ઘેર એકવાર લઈ જાઓ ને. એક દિવસ શિયાળ બગલાને કહે,
2: બગલા ભાઈ ચાલો આજે હું તમને મારું ઘર બતાવું અને સરસ મજાની ખીર ખવડાવું.
0: આ સાંભળી બગલો તો રાજી રાજી થઈ ગયો અને શિયાળની સાથે તેના ઘેર જવા નીકળ્યો. શિયાળ નીચે ચાલતું જાય અને બગલો ઊંચે ઉડતો જાય.
3: શિયાળ આગળ આગળ જાય, બગલો પાછળ પાછળ જાય, બગલો ઉડતો ઉડતો જાય, શિયાળ વહેતો દોડતા જાય.
0: લો, શિયાળનું ઘર તો આવી ગયું. બાળ દોસ્તો, શિયાળનું ઘર આપણા જેવું ના હોય, જાળીમાં બખોલ જેવું હોય તે શિયાળનું ઘર. શિયાળભાઈ બખોલમાં રહે. ઘરે આવ્યા પછી શિયાળભાઈ બગલાને કહે,
2: બગલાભાઈ તમે અહીં જ ઉભા રહો, હું ઘરમાં જઈ ખીર લઈ આવું.
0: આમ કહી શિયાળ ખીર લઈને આવ્યું ને તાસક બગલા આગળ મૂકી અને પછી કે,
2: બગલા ભાઈ લો આ ખીર, દૂધમાં ખીર બનાવી છે, આવો આપણે બે સાથે બેસીને સરસ રીતે જમીએ.
0: આમ કહી શિયાળ તો લાંબી જીભે ખીર ચાટવા લાગ્યું અને બગલાને તો લાંબી ચાંચ જ હતી અને તે ખીરમાં ડૂબતી જ ન હતી એટલે ખીર ખાઈ જ ના શક્યું. અંતે બધી જ ખીર શિયાળ જ ખાઈ ગયું. શિયાળભાઈ ખીરના વખાણ કરે જ જાય અને ખાધે જ જાય.
2: બગલા ભાઈ કેવી ખીર બની છે, વાહ ભાઈ વાહ.
0: બગલો બિચારો શું બોલે, તે તો ભૂખ્યા પેટે ઘેર ગયો. પછી થોડા દિવસો વીતી ગયા. એક દિવસ બગલાએ શિયાળને જમવાનું આમંત્રણ આપ્યું. શિયાળભાઈ કહે,
2: બગલાભાઈ ખાવામાં શું બનાવશો?
0: આ સાંભળી બગલો કહે,
2: શિયાળભાઈ ખીર બનાવશો, તમને ખીર બહુ ભાવે છે નહીં?
0: આ સાંભળી શિયાળભાઈ તો રાજી રાજી થઈ ગયા અને બીજે દિવસે બંને જણા બગલાને ઘેર જવા નીકળ્યા.
3: બગલો આગળ આગળ જાય, શિયાળ પાછળ પાછળ જાય, બગલો આગળ આગળ જાય, શિયાળ પાછળ પાછળ જાય.
0: બગલો ઘરમાં જઈ કુંજો લઈ આવ્યો. કુંજામાં ખીર ભરી હતી. એ ખીર શિયાળ પાસે મૂકી અને કે,
2: શિયાળભાઈ લ્યો આ ખીર ખાઓ.
0: શિયાળભાઈ ખીર ખાવા ગયા પણ કુંજાનું મોઢું સાંકડું હતું તેથી તેનું મોઢું અંદર જ ન જાય. પછી ખીર શી રીતે ખાય? ને બગલાને તો લાંબી પાતળી ચાંચ હતી, તે ખીર ખાતો હતો અને બિચારું શિયાળ મોઢું જોતું હતું. તે ખીર ખાતો હતો ને બિચારું શિયાળ જોતું રહી ગયું. બધી ખીર બગલો ખાઈ ગયો. ધરાઈને ખાધા પછી બગલો કે,
2: શિયાળભાઈ ખીર કેવી હતી? વાહ ભાઈ વાહ, મને તો બહુ મજા પડી ગઈ.
0: આ સાંભળીને શિયાળ ગુસ્સે થઈને બોલ્યું,
2: અપમાન કરવાનું.
0: આ સાંભળીને બગલો હસીને બોલ્યો,
2: શિયાળભાઈ એ તો જેવાની સાથે તેવા બનવું પડે. જેવું તમે કર્યું એવું જ મેં કર્યું. આવું કરવાનું તમે જ મને શીખવ્યું.

અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113.

0: પાણી અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અનંતપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગાથી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95.

1299668. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જાય.

છે એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

આલમપુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કોલંબુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલિ અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું. હા, ઈંચ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો પર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા. વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચારસરણી છે એને કેટલી કેળવતા હોઈએ છીએ અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધું છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું, પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેલું જ રહે છે, આપણું અસલનું મલક જ ગામ. 12 ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 વસ્તીવાળું, માઢ મેળિયું ખડકીઓ વાળું હોય કે હાર બદ્ધ ઘરોની વચ્ચે ફળિયાવાળું ગામ હોય, જે હોય તે. પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પહેરતા જ ખરી પડે ને એની તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ. ગામમાં તો બધું ચાલે, ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડી વાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરુ, ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જાણે મુક્ત થયો છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હાર બંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા ને છૂટા પડતા નેળિયા, નેળિયાની ઊંચી થુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાક વેલા અને ઢોરના ખાણ પાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડૂઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલાને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પૂરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાએ અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી, હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડાને વળી જનારો આ કોનો ને કેવો શ્રાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા ને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ છે. દૂંજણી ભેંસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે. ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે. મને મારા ગામનો વિકાસ ગમે, પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને, મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઢેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉડપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એ ઈદીપણા જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અડકીઓ ગઈ ને પેલી ભવાધરની ભાવના ઉલેતી ગઈ. માડ ગયા અને લાજ મલાજા ગયા. ફળિયા તૂટ્યા અને મોકળાસ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશો વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલ પેટી પ્રજાની મુરાદ? રાજકારણી ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલછા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવાતીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે તો ગણતરીના ઘડિયા અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારું આ ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી, નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ, ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ, પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા. લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ. ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા ઈર્ષ્યા હતી તે દ્વેષ બની, લોકો મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને જ સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા, નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર, સીમ અને વહાલા ઝાડવા ચઢવા બોલાવતો ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહિમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ, હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગુ. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી. અરે ક્યાંય બચ્યા નથી ને, એટલે જ તો એને સણકતો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી, એવી લિજ્જત રોમ રોમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

અમારે પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે, જેમ કે બોરિયાનો મુવાડો. જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વર્ણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે. જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડા ને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા દૂર હોય તો ટોચના ગોરાડા એકાધિક નામો સરખા હોય તો ગામને નોખા કરવા વ્યક્તિ નામ કે સ્થળ સંકેત જોડાય. ડુંગરવાળી ઉકેડી, તખ્તાજીના પાલ્લા કે ક્યારેક નાના મોટાના માપથી બોલાય મોટા પાલ્લા, નાની દેના વાડ, મોટી દેના વાડ, તળાવવાળું વાડોદર, સાબરકાંઠામાં પ્રાસવાળા નામો, મેઢાસણ, રણાસણ, સરડોઈ, ટીંટોઈ, દરામળી, તેત્રામળી, પેઢામળી, ચિલોડા, ભીલોડા, લાલોડા, ખીલોડા, ત્રિલોડા, મહેસાણામાંય મળે સેદ્રાણા, પીપરાણા, મેંદરડા, એમ દેદરડાય મળે. રામપુર, રતનપુર, વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ મળે. સૌરાષ્ટ્રમાં તો વદરપદવાળા નામો ઘણા છે. વેળાવદર, ભાયાવદર, માણાવદર તો ચરોતરમાં વળી સદનો મહિમા છે. કરમસદ, વીરસદ, બોરસદ, વાસદ વૃક્ષને નામે ગામો ઓળખાય છે. પીપળી, વડલા, આંબળી, પાંચમહુડી, કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો

મોં ભરાઈ જાય તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કણજરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

કે હવે તો નામ બચ્યા છે એટલું જ. સારા ગામડાએ છે, પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કાંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના, તાલુકા જેવા ટાઉનોના સપાટને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે ને. એટલે જ તો ગામ તો હવે મનની મંજૂસામાં સાચવવાની વસ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકાદમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7 ચૂંટેલા નિબંધો મણિલાલ હ પટેલ દ્વારા, જે નિબંધોનું એક પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય, તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે, અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા દાદા બાજુવાળા માસી કે પડોશીઓ, કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ પડતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદી.

હું ઘર જો સાંભળી આવે તો ખરેખર આ જે આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592-66-88 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો radiopalampur@gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95

9512 9599 6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું, PM સૂર્યઘર મફત વીજળી.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આજે હું તમને ફરી એક સરસ મજાની કોલમમાં આવેલો લેખ વાંચીને સંભળાવવાની છું અને એ લખ્યું છે જય વસાવડાજીએ. આજે આપણે સાહિત્ય વિશે થોડું જાણીશું અને થોડું તમને જણાવીશું. ગુજરાતી સાહિત્યમાં ચૂંટણી કરીને જાણીતી ચટણીથી પણ ઓછા પ્રભાવી હોદ્દાઓ માટે સતત સાઠમારી કરવામાં જોશ જાગે એટલું બળકટ સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં જોર લગાવતું નથી. આપણે સાંભળી રહ્યા છીએ જે

0: વસાવડાજીની સરસ મજાની આજની કોલમ સાહિત્યના સુર પુરાવો. સ્વર્ગસ્થ શાયર સાહિર લુધિયાનવી પાસે એક પાપાજી તુસી ગ્રેટ હો ટાઈપનો પંજાબી પ્રકાશક જઈ ચડ્યો. એ એમના એક સંગ્રહનો પંજાબી અનુવાદ કરવા પાછળ પડી ગયેલો. સાહિરજીએ કંટાળીને અનુમતિ આપી. કોપી બહાર પડી ત્યારે એમાં ભાષા, અર્થ, અનુવાદ વગેરેની પારાવાર ભૂલો હતી. આવી ગંભીર ગલતીઓથી ગિન્નાયેલા સાહિરજી પંજાબી પ્રકાશક પાસે જઈને ફરિયાદો કરવા લાગ્યા. પ્રકાશક ખડખડાટ હસવા લાગ્યો. સાહિરજીના બળાપા સામે એણે વન લાઈન આન્સર ફટકાર્યો, છોડો યાર, કોણ પડતા હૈ. હા, કોણ પડતા હૈ. સાહિત્ય પરિષદ અંગે જે લખો એ વાંચનારા ક્યાં? ગુજરાતી ભાષા પાસે જેટલી સંખ્યામાં સાહિત્યકારો છે એટલા પ્રમાણમાં ઉચ્ચ આંતરરાષ્ટ્રીય કળાત્મક સ્તરનું સાહિત્ય નથી. સરેરાશ ગુજરાતી પર પરિષદો, અકાદમીઓ, અમુક તમુક મંડળો કરતાં વધુ ચિરંજીવી અસર આજે પણ આનંદ બક્ષીના ગીતો કે સલીમ જાવેદના સંવાદોની છે. પહેલાં ટિકટોક અને પછી રીલ જેવી ઝડપથી પહોંચે છે લોકો સુધી, એમાં 100 વર્ષ પણ ધડાધડ છપાતા પુસ્તકો પહોંચતા નથી. ઘણા ખરા. સાહિત્યની સંસ્થાઓ રામસે બ્રધર્સની જારગોનમાં કહીએ તો જિંદા લાશ બની ગઈ છે. આપણે વાતો કરી રહ્યા છીએ એક સરસ મજાના કોલમમાં આવેલ એક લેખની, સાહિત્યમાં સુર પુરાવો, જે વસાવડાજીની આ લેખ હું તમને આગળ જરૂર સંભળાવીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાં જતા નહીં, આપણે મળીએ અહીંયા જ, એટલે કે રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આજકાલ સાહિત્ય અંગેના અખબારી અહેવાલો, લેખો કે કમ સે કમ તેની હેડલાઇન્સ વાંચી જાઓ, એમાં સાહિત્ય નહીં, પુસ્તક, નાટક, વાર્તા, કવિતા નહીં, પણ સાહિત્યકારોની, સર્જકોની, લેખકોની ચર્ચા જ

0: જોવા મળશે.
1: પાનખર આવે ત્યારે પવનના એક ઝપાટી ઉડી જાય તેવા પાંદડાઓ વૃક્ષ પર માલિકી ભાવ ધરાવે છે. જૂની કહેવત હતી કે અમીરો કરતા ગરીબોની જાનમાં ઢોલ ત્રાસા ઝાઝા વાગે. એક સમયે સ્ટાર ડસ્ટ જેવા ગોસિપ મેગેઝિનમાં ઐશ્વર્યા અભિષેક કે સલમાન કેટરીનાના તીખા તમતમતા સનસનીખેજ ખૂબ છપાતા. એમ સાહિત્ય ક્ષેત્રે મેળાવડાઓ, મિજબાનીઓ, હળાહળ, કંટાળાજનક સંશોધનોથી ઠાસોઠાસ વિવેચનો અને પોતિકાઓના પુસ્તક પ્રકાશનોના મથાળા ચમક્યા કરે છે. પુસ્તકો છાપવા સહેલા છે, એના પ્રચાર પ્રસાર વિતરણનું શું? સાહિત્યના આખાય વ્યર્થ વ્યાયામમાં રસ કોને પડે છે? ગુજરાત અને ગુજરાતની બહારના 6.5 કે 7 કરોડ ગુજરાતીઓને, 1 કરોડ ગુજરાતીઓને કે 1 લાખ ગુજરાતી વાંચકોને? ના રે, ના ના, આ બધી ચર્ચામાં માંડ 5-7 હજાર વાંચકોની ચાંચ ડૂબે છે. આપણા અક્ષર જ્ઞાન ધરાવતા કુલ ગુજરાતીઓની સાપેક્ષે આ આંકડાનું મૂલ્ય કાણા દોકડાનું એ ન કહેવાય. એમાંય અડધો અડધો ખુદ લખે તે લેખક પ્રકારના નાના મોટા સ્વનામધન્ય સાહિત્ય સર્જકો છે. બાકીનામાં અડધા આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કે વિદ્યાર્થીઓ છે. સરેરાશ ગુજરાતી તો ટેલિવિઝનની સુવાણી સોડમમાં લપાઈ ગયો છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં રોજ રોજ ગુજરાત સમાચાર જેવા અખબારો ખપી જાય છે અને ફિલ્મો હિટ થાય ત્યારે કરોડોનું કલેક્શન મેળવે છે. જ્યારે મહાન કહેવાતા પુસ્તકો પણ 5-10 વર્ષે અમુક તમુક હજારોનો આંકડો પણ મેળવી શકતા નથી. આપણે મળીએ નાનકડા બ્રેક પછી રેડિયો પાલનપુર પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ બેક, ધીસ ઇઝ આરજે અંજલિ. ને આપણે વાંચી રહ્યા હતા એક સરસ મજાની કોલમમાં આવેલું લેખ, જે લખ્યો છે જય વસાવડાજીએ. ટુચકાના વિડીયો જોવાય છે કે વ્રત પરચાની ચોપડીઓ વેચાય છે, એટલું પણ સાહિત્ય વંચાતું નથી. સાહિત્યના કાર્યક્રમો

0: અલગ અલગ શહેરોમાં થાય છે, પણ ઓડિયન્સમાં 94.69% તો વડીલો વૃદ્ધજનો છે. એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ એમની સાથે સાહિત્યના કાર્યક્રમોમાં પગ મૂકવા તૈયાર નથી થતા. સિવાય કે કોલેજ સ્કૂલોમાં કાર્યક્રમ યોજીને ફરજિયાત યુવા શ્રોતાઓનું ટોળું ઇલેક્શન સ્ટાઇલમાં ભેગું કરું. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કેટલાય ગુજરાતીના અધ્યાપકો શિક્ષકો પણ ગુજરાતી લખવામાં જોડણી અને વિરામચિહ્નોની ભયંકર ભૂલો કરતા નજરે જોયા છે. અમુકને તો વાક્ય રચના પણ આવડતી નથી સરખી. વાતોમાં આગળ હોય પણ નવા વાંચનમાં પાછળ હોય. મોબાઈલમાં ગુજરાતી ટાઈપ કરવામાં એમને ફાંફા હોય. ઉત્તમ કવિતાઓ કે કૃતિઓ મોઢે ના હોય. ભણાવનારની આ હાલત હોય તો ભણનારની કેવી અવદશા થાય. નવરાત્રિના દાંડિયા રસ્તા પાસ માટે કેમ્પેઇન કરવા પડે છે. પિઝા કે ભેળ ક્યાં સારી મળે છે એ માટે પરિસંવાદ કરવા પડે છે. નોલાન કે રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં બુકિંગ માટે જ્ઞાન સત્ર કરવા પડે છે. હા, આપણે ત્યાં સાહિત્ય મેઇન સ્ટ્રીમ નથી. લિટરેચર લોકો સુધી અને લોકો લિટરેચર સુધી પહોંચતા નથી. બે દશકા પહેલાંના ફિલ્મ ગીતો પર ઝૂમતી પ્રજાને બે વર્ષ ભણેલી કવિતાઓ યાદ રહેતી નથી. સાહિત્યકારો ઘણા એવા છે કે જે પોતાને સ્ટાર સમજે છે પણ લોક નજર

0: જેમાં લેખક ભાગ્યે સુપરસ્ટાર હોય છે. એના સન્માન માટે કોઈ નેતા કે અભિનેતા કે ઉદ્યોગપતિના જોરે ક્રાઉડ ઊભું કરવું પડે છે. મોટાભાગના આપણા જાણીતા સાહિત્યકારો કે સાહિત્યના વહીવટદારો એમના કોલેજકાળમાં ફ્રીઝ થઈ ગયા છે. એ મહાનુભાવો પોતાના જમાનામાં થઈ ગયેલા અને આજે નામશેષ થઈ ગયેલા સાહિત્યકારો એમના ખુદના લખેલા કે એમના અડકિયા પડકિયા મિત્રોના સાહિત્ય સિવાય બીજું કશું વાંચતા જ નથી. જૂની પેઢીના લેખકો સોશિયલ મીડિયા પર નથી, ને હોય તો એમની એક જ દિશામાં ઉપદેશ બની જતી વાતો યુવાઓ સાથે ફટાફટ કનેક્ટ થઈ શકતી નથી. એમને વળી નવા સાધનો સરખા શીખવવા નથી. સોશિયલ નેટવર્કમાં એટલે જ મજબૂત સર્જકો ખાસ દેખાતા નથી, ને વધે છે એ બધા તો ફક્ત બીજાને પાડી દેખાડી દેવાની કીક માટે આવે છે. કોઈની પોપ્યુલારિટી જોઈને ઘરે બેઠા છળી મારે છે, એના એમ જ દુશ્મન બની જાય છે ને અદેખાઈથી પીડાતા રહે છે. હું કેમાં વાત કરી રહી છું, કેમ કે આ વાત લખેલી છે એક કોલમમાં, સરસ મજાના લેખમાં, જે વસાવડાજીનો આ લેખ આપણે આગળ ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વાત બરાબર સમજજો. એક સ્વતંત્ર કવિ કે વાર્તાકારને આવી અરીસામાં મો જોઈને મિરર મિરર ઓન ધ વોલ હુ ઇઝ ધ ફેરેસ્ટ ઓફ ધેમ ઓલ ના સવાલો પૂછવાની પ્રવૃત્તિ પોષાય. પણ જો આપણી ઈચ્છા જનમાનસમાં સાહિત્યની સુસમજ વિકસે, વાંચન રૂચિ વધે અને ખાસ તો 10 વર્ષ પછી આજના તમામ સાહિત્ય રસિક બુઝુર્ગો સ્વર્ગે સંચર્યા હશે, પછીના નવી પેઢીને સાહિત્ય પ્રેમી બનાવવાની હોય એનો ટેસ્ટ ઘડો તો અરીસામાં આપણો મેકઅપ વિનાનો ચહેરો બરાબર જોઈ ઊભા થઈ એ માટેની વ્યૂહરચનાઓ ઘડવી જોઈએ. નવા નવા ફ્રેશ આઈડિયાઝ વિના આ બંધિયાર હવા ગંધાઈ જવાની છે. એઝરા પાઉન્ડે કહેલું કે નબળો વિવેચક કવિતા કરતાં કવિનું વિવેચન વધુ કહે છે. લગભગ 90% મોટા માથાઓ બહુમતી પ્રજાની જીવનશૈલી પસંદગીને બદલાતા નવા પ્રવાહોના રંગ તરંગથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આજની દુનિયામાં શું ચાલે છે એમની કોઈને ગતા ગમ જ નથી. એ ભંદ્રભદ્રીય થોથાઓમાંથી માથું ઊંચું કરીને દેશ વિદેશના વર્તમાનપત્રો મેગેઝીન વાંચતા નથી. આજની પ્રજાને ગમતી કૃતિઓના ટેસ્ટની સેન્સ લેવા ભારતીય કે પરદેશી ફિલ્મો અથવા ટીવી કાર્યક્રમો માણતા નથી. એમની જબાન અને એમને જેમનો ખભો જોઈએ છે એ યુવા વર્ગની લિંગો વચ્ચે 7 સમંદરનું અંતર આવી ગયું છે. એ ઘટાડવાને બદલે તમામ હાઈવોયના અરર ચિત્કારના નેગેટિવ રોકડથી

0: ક્રેશ ભરડ્યા કરે છે. સેમ્પલ, વિશ્વભરની યંગ જનરેશનને ઓટીટી સોશિયલ નેટવર્કના યુગ વચ્ચે બુક હાથમાં લેતી કરનાર હેરી પોટર સિરીઝને ઈર્ષ્યાથી વખોડનાર ઘણા મળશે, કારણ કે લોકપ્રિય છે. ઉર્મિઓના ઉન્મેષો, મનોવ્યથાની મૂંઝવણો, અવળા આડા ત્રાંસા નર નારી સંબંધો અને આધ્યાત્મકની ફિલસોફી સિવાયના વિષયો માત્ર સાહિત્યમાં હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વાચક જ નહીં હોય પછી સાહિત્ય ગમે તેટલું શ્રેષ્ઠ હોય, યાદગાર, ઐતિહાસિક, શાશ્વત માત્ર વખાણ થવાથી કે પ્રગટ થવાથી નહીં બને. પૂર્તિઓના પત્રકારોનો રિપોર્ટ વંચાય એટલું સાહિત્ય કેમ વંચાતું નથી? કારણો છે. એક, એ સાહિત્ય કરંટ ટ્રેન્ડ સાથેનું અનુસંધાન ગુમાવી બેઠું છે. પહેલાં એને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવો, પછી એની પૌષ્ટિકતાની વાત કરો. આ સમયની કટોકટીમાંથી આવેલી માંગ છે. બીજું, સાહિત્ય માટેની સામાન્ય માણસની સમજણને

0: પલોટવાનો વ્યવસ્થિત લાંબા ગાળાનો હકારાત્મક પ્રયાસ જ નથી થયો. વધુ એક દ્રષ્ટાંત, દરેક સાહિત્યકાર ટીવી સિનેમાને લીધે પુસ્તકને પડેલા ફટકાનો કર્કશ કકળાટ કરતો હોય છે. જમાનો માધ્યમોના એકબીજાને પૂરક થવાનો છે. ફિલ્મોને લીધે શરદબાબુના પુસ્તકોનું વેચાણ તો ઉલટું નવજીવન પામીને વધ્યું. પુસ્તકનું પ્રમોશન ટીવી પર થઈ શકે છે, વિશ્વભરમાં થાય છે, જગત આખામાં શ્રેષ્ઠ પુસ્તક પરથી હોંશે હોંશે લેખકના નામ ધામ સાથે ઢગલા બંધ સિરિયલ ફિલ્મો બને છે. ઇટ્સ ઇન્ટરકનેક્ટેડ. આપણે વાતો કરી રહ્યા છીએ એક સરસ મજાના કોલમમાં આવેલ એક લેખની, સાહિત્યમાં સુર પુરાવો. જય વસાવડાજીની આ લેખ હું તમને આગળ જરૂર સંભળાવીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાં જતા નહીં, આપણે મળીએ અહીંયા જ, એટલે કે રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: એડવર્ટાઇઝિંગનું શાસ્ત્ર શીખવાની જરૂર છે. સંકોચ છોસ અણગમાં મૂકીને ઉત્તમ સાહિત્યને તેના સર્જકને પ્રોડક્ટ ગણી તેનું ઉમદા કેમ્પેઇન કરવા માટેના ભંડોળ ઉઘરાવવાની જરૂર છે. માર્કેટિંગ ઉત્તમ બાબતનું ના થાય તો સરવાળે એની ખોટ તેના ઉત્પાદક કરતાં ગ્રાહકને વધુ પડે છે. જે કોઈ સરસ ઉપયોગી ચીજથી વંચિત રહી જાય છે તો સરવાળે ગુજરાતી ભાષા નહીં તો ગુજરાતી ભાષાની સર્જકતા જરૂર વેન્ટિલેટર પર જતી રહેવાની છે. આમ સાહિત્યકારો પ્રસિદ્ધિ ભૂખ્યા તો હોય જ છે, લોબિંગ પણ કરતા હોય છે. ગ્રામ્ય જીવનના ગાર માટીના ચિત્રણ મૂકી શહેરના બોલકા યુવા વર્ગની ફેશનનું રંગ લગાડવાની જરૂર છે. આવતીકાલનો વાચક કેવળ પુસ્તકોનો રહેવાનો નથી, મોબાઈલમાં ઈ બુક કે ઓડિયો બુકનો પણ થવાનો છે. કમનસીબે સાહિત્ય સર્જનની બિચારી પ્રવૃત્તિ ગણતી પ્રજા આપણી મફતિયા વૃત્તિ ધરાવે છે. ખબર પડે છે કે કોઈ સુંદર કૃતિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તો તરતથી મફત પીડીએફ ફરવા લાગે છે. એટલે સાહિત્ય વંચાય તો પણ એનું સર્જક તો ખર્ચાઈ જાય. સરવાળે નવા સાહિત્યકારો પેદા ના થાય જે ફેસબુક એક્સ ટ્વિટરની પોસ્ટ છોડી કશું કાળજીએ અને ટાઈમલેસ સર્જવા માટે જીવનના કિંમતી વર્ષો ખર્ચી શકે. સાહિત્યને ધમાકેદાર હાઈટેક રંગીન મનોરંજન ગ્લેમરસ પ્રમોશન ગિમિક્સ મોડર્ન મસ્તીના પેકેજિંગમાં મૂકવાથી એનું સત્વ હણાતું નથી. વેસ્ટર્ન વર્લ્ડના બુકશોપ જુઓ, જૂની લાઇબ્રેરીઝનું નવું પ્રેઝન્ટેશન જુઓ, ત્યાં રીડિંગ કલ્ચર માટે રીતસર માહોલ બનાવવામાં આવે છે. સરકારી ગ્રાન્ટમાંથી ભેગી કરેલી ટેકનિકલ બુક્સનો ઢગલો અને પ્રકાશકોએ મોકલેલા લિસ્ટમાંથી કમિશન પર એકઠી કરેલી ચોપડીઓ, સમૃદ્ધ કરેલી શાળા કોલેજોથી કહેવાતી લાઇબ્રેરીઝ નથી હોતી, ચમકતા ગ્લેમરસ પ્રિન્ટિંગવાળા અને આધુનિક થીમવાળા પુસ્તકો અને મેગેઝિનની ભરમાર હોય છે. જેને લીધે પહેલાં જો નવી પેઢીમાં વાંચન બુક જાગે તો પછી એમની રુચિ કેળવવા સાહિત્ય સુધી આદતવશ પહોંચે. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મોબાઈલનો અતિરેક ત્યાં પણ છે. લુગ્ધી લિટરેચર કહેવાતું પોકેટબુક ટાઈપ કલ્ચર તો ત્યાંની જ નકલ છે, પણ એને લીધે સાહિત્ય ઉલટું વધુ લોકપ્રિય થાય છે, સામાન્ય વાચકો સુધી પહોંચે છે. વાત ફક્ત ડિસ્કાઉન્ટથી કે એને સસ્તું બનાવવાની નથી, પણ સસ્તી ગુણવત્તાને વધુ સરસ ઘડવાની પણ છે. લેખકોને ત્યાં બ્રાન્ડ બનવા દેવામાં આવે છે. લોકોને સૌથી વધુ રસ પડે એવા હાસ્ય અને રહસ્યના સાહિત્યને ઉપેક્ષિત નથી ગણવામાં આવતું. ફિલ્મો કે વેબ સિરીઝને દુશ્મન નહીં, પણ માસ સુધી પહોંચવાના સહયોગી માનવામાં આવે છે. મૌલિક અને મનોરંજન બાળ સાહિત્ય ભરપૂર રચાય છે, જેનો આપણે ત્યાં જૂના દિગ્ગજોની વિદાય બાદ લગભગ દુકાળ છે. એટલે બાળકો બચપનથી વાંચકો બનતા નથી, પાકે ઘડે ઝટ કાંઠા ઝડતા નથી. એવરેસ્ટ પર હરિયાળો રંગબેરંગી ફૂલોનો બગીચો ના હોય, ભેકાર ઠંડો ગાર સફેદ બરફ જ હોય. આધુનિક સમયની ભાષા આધુનિક હોય ને હોવી જ જોઈએ. એમાં થોડા જૂના જળ નિયમોનું સરળીકરણ કરવા માટે આંદોલનો થવા જોઈએ. પ્રોબ્લેમ એટલો જ છે કે સાહિત્યની દુનિયામાં જેવા ઉદાત ભવ્ય આદર્શ પાત્રો ચરિત્રો કાગળ પર હોય છે, એ પુસ્તકોની બહાર ખાસ જોવા મળતા નથી. તમને હું નાનકડા બ્રેક પછી અહીંયા જ મળીશ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હેલો ભાઈ, નમસ્કાર. હું છું આરજે અંજલિને. આજે આપણી સરસ મજાની કોલમમાં છપાયેલ એક લેખ સાહિત્યમાં સુરપુરાવો વાંચ્યો અને તમારી સમક્ષ પ્રકટ કર્યો. તમને આ લેખ કેવો લાગ્યો જરૂરથી કહેજો. નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ, રેડિયો પાલનપુર 90.4 FM પર. તમે અમને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો. યસ, અમે રેડિયો ગાર્ડન પર પણ છીએ અને સાથે અમારી એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. યસ, એન્ડ જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો. ઇવન અમે સોશિયલ મીડિયા પર પણ છીએ, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, ફેસબુક હોય ઓર યુટ્યુબ. તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. તમે અમને મેસેજ મોકલાવી શકો છો અમારા વોટ્સએપ નંબર 9512996688 પર, એટલે કે 9592966888 પર. ચાલો, નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. ટાટા, બાય બાય, ટેક કેર. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસે ફરીથી આપણા મિત્ર પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, એટલે જ તો ઘણી વખતે રાજસ્થાનની કેટલીક વાતો તમને કહેવાનું મન થઈ જાય છે. મારે જીવડારી જોડી હેતું, મારે જીવડારી જોડી હેતું, મારે હિવડારી કો થારે નેના રો કાજલ હું મેં થારે દિલ મેં બસ્યો મોર. આવી જ રીતે હૃદયમાં વસેલા મોરના તંદનાટ સાથે સાંભળીએ આ રાજસ્થાની ગીત મનના મોરલાની સાથે ઝૂમી ઉઠી.

મિત્રો, રાજસ્થાનની વાત આવે એટલે રાજપૂતોની વાત આવે, કલ્ચરની વાત આવે, અને આ બધાની સાથે સંકળાયેલા એ ઇતિહાસની વાત આવે. પણ સનાતન સત્ય એવી રાજસ્થાનની સોનેરી માટી તો ભૂલાય જ નહીં. એ માટીએ જ રાજસ્થાનને જેમ અવાવરૂ અને નિર્જળ પ્રદેશ બનાવ્યો છે, એમ જ એની સુંદરતા પણ બક્ષી છે. એટલે જ તો કવિઓ અને શાયરો કે પ્રેમીઓ પોતાની વાતમાં પણ રાજસ્થાનની આ રેતનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી. સુંદર પંક્તિ અહીં યાદ આવી જાય છે કે તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા. તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા હું, તું ઠહરી રહેતી હૈ ઓર મેં તુને ચૂમ કર નિકલ જાતા હું. શ્યામલની આ પંક્તિઓ ખરેખર એટલી અદ્ભુત લાગે છે કે રાજસ્થાનની ગરમીમાં પણ એ રેત સાથે પવનોનો પ્રેમ એ પિયુના પ્રેમ જેવો લાગે છે. અને ગુજરાતની સરહદે જ્યારે આ પ્રેમ સ્પર્શે ત્યારે એ નવરંગી ગરબામાં તો નિરૂપાઈ જ જાય છે. આવો સાંભળીએ સુંદર મજાનું રાજસ્થાની આ ગીત.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: રેડિયો પાલનપુર 90.4 FM. પાલનપુરની ધરતી ઉપર પણ આજે દીકરીઓ એ કરાટે ક્ષેત્રે ખૂબ આગળ વધી છે, અને એમાં હિરલ વ્યાસ એક એવું નામ કે જે આજે આપણે ગુંજતું જોઈએ છીએ. તો તમે હિરલ વ્યાસ કેવી રીતે કરાટેમાં આવવાનું પસંદ કર્યું અને શા માટે કરાટે જ પસંદ કર્યું?
1: એઝ અ સ્પોર્ટ્સ અમારા સ્કૂલમાં જ આ એક્ટિવિટી ચાલુ હતી, અને સરને જોયા અમારા જયેશ પ્રજાપતિને, અને મેં કરાટે એમને આગળ જોઈન કર્યું, આગળ ગયા, અને પછી જ્યારે નેશનલ લેવલે મેડલ્સ લીધા ત્યારે પછી એવું થઈ ગયું કે હવે આમાં ઇન્ટરેસ્ટ વધારે થઈ ગયો છે, તો એને છોડવાની ઈચ્છા નથી.
0: વેરી ગુડ. એટલે જ કરાટે એમ કે તમને આટલું બધું ગમ્યું છે, રાઈટ? તો કયા ધોરણથી તમે આ કરાટે જે ચાલે છે સ્પોર્ટ્સ એમાં તમે જોડાયા?
1: 6th સ્ટાન્ડર્ડથી ચાલુ છે.
0: હા હા. એટલે તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો એ સંસ્થામાં જ આ ગેમ્સમાં તમે જોડાયા?
1: હા, વિદ્યા મંદિરમાં જ એક્ટિવિટી પીરિયડ્સ હતા, પણ એના પછી અમારા સરે સામેથી એક્સ્ટ્રા પીરિયડ્સમાં પણ અમને ઇન્વોલ્વ કર્યા, અને એમને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આગળ વધતું ગયું.
0: આજે દીકરીઓને ફક્ત મા બાપ ભણાવવા જ માંગતા હોય છે, એમ કે અમારી દીકરી ભણીને ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ આગળ વધે, પણ તમારા મા બાપે તમારા પરિવારે આ કરાટે ક્ષેત્રમાં તમને આગળ લાવવા માટે કેવી રીતે તમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને હેલ્પ કરી છે?
1: સાચે કહું તો ફર્સ્ટ તો મારા કોચ કે જેમણે મારા અંદર એક તાકાત જોઈ કે નહીં આ કરી શકે છે, આનામાં સારું એવી એબિલિટી છે, ત્યારે એમણે મારા પેરેન્ટ્સને જણાવ્યું. અમે આગળ પપ્પાએ કીધું કે ના તો જોઈન કરી લે. આગળ પછી જ્યારે નેશનલ્સ રમ્યા છીએ, સ્કૂલમાં ખૂબ બધી ટુર્નામેન્ટ રમ્યા, ત્યારે જાતે જ આત્મવિશ્વાસ જાગી ગયો કે નહીં આ સ્પોર્ટ્સ માટે પણ આપણે બન્યા છીએ.
0: લાઈક કરાટેમાં તો આમ મારવાનું હોય છે, કંઈક આમ કસરત જેવું હોય છે, બહુ હેવી હોય છે, આપણા અંગોને પણ નુકસાન થઈ શકે એવું હોય, તો પછી આપ કેવી રીતે આમાં એમ કે કરાટેમાં બહુ આગળ વધી શક્યા?
1: કોઈ વસ્તુ છે ને જ્યારે મનમાં ઉતરી જાય, આમ રગેરગમાં જતી રહે ને, પછી એ વસ્તુ માટેનું પેશન અથવા લગન એટલી થઈ જાય કે એના જે નેગેટિવ પોઈન્ટ છે એ આપણને ઇફેક્ટ નથી કરતા. મારે જે વસ્તુ કરવી છે હું કરીશ જ, જે નથી કરવી એના માટે મને ઘણા બહાના મળી રહે. જે કરવી છે એના માટે એક જ હોય કે નહીં મને આ ગમે કરવું છે.
0: એજ્યુકેશનમાં પણ આપ ખૂબ આગળ છો, તો એજ્યુકેશનની સાથે સાથે આપ કરાટેને પણ કેવી રીતે સાચવી શક્યા?
1: સાચે કહું તો એક્ટિવિટી જે અધર એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ હોય ને, આત્મવિશ્વાસ એટલો વધી જાય ને કે તમને સ્ટડી એકદમ નોર્મલ લાગે છે. એના અંદર તમે પ્રેઝન્ટ સારું આપી શકો છો તમારું, તમને એમાં ખુશી મળે, ભણો છો આ તે, એમાં તમે છે ને એક પોઝિટિવ એનર્જી હોય તો પછી કોઈ પણ વસ્તુ તમને અઘરી નહીં લાગે.
0: રાઈટ. ખૂબ સરસ. કરાટે ક્ષેત્રે તમે એવી સિદ્ધિ મેળવી છે કે જે આપણી બનાસકાંઠાની દીકરીઓને પણ પ્રોત્સાહન મળે. તમારા જેવી આવી કેટલી દીકરીઓ છે આપણા સમાજમાં, કદાચ આજે આપણે જોઈએ કે આપણી દીકરી રાત્રે 12 વાગે ઘરેથી બહાર ના નીકળી શકે, રાઈટ? તો કરાટે આ દીકરીઓના જે સ્વ બચાવ માટે કેવી રીતે ઉપયોગી બની શકે? એમ
1: સ્વ બચાવ માટે ઉપયોગી એ રીતે બની શકે કે એ મેન્ટલી તમારા અંદર એટલો વિલ પાવર નાખે છે કે છોકરી સામે ગમે તેટલી એના બોડી હોય કે ના હોય, વીક હોય છોકરી, પણ એ ટ્રાય કરે પોતાના બચાવ માટે, મેન્ટલી ટ્રાય કરે. જ્યારે અમુક છોકરી તમે જો કે એની બોડી સારી હોય, આ તે વજનમાં પણ હોય, પણ તો મેન્ટલી તમે હારી જાઓ વસ્તુને, મતલબ મન કે હારે હાર, મન કે જીતે જીત, એવું છે.
0: રાઈટ રાઈટ. ખૂબ સરસ. હિરલના મમ્મી નીલમબેન અહીંયા, તો તમે તમારી દીકરી વિશે શું કહેશો? એ કરાટેમાં આજે આગળ છે ખૂબ, અને એની ખૂબ ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ લેવલે પણ રમી અને ભારતનું નામ રોશન કરે, તો એ માટે તમે એમને કેવી રીતે પ્રેરણા પૂરી પાડશો?
2: એને તો હું દરેક ક્ષેત્રમાં જાય, આ ક્ષેત્રમાં તો એને પૂરો જ મારા ફેમિલીનો પણ પૂરો સપોર્ટ છે એમાં. એ ગમે ત્યારે આવે કે ગમે તેટલી એને પ્રેક્ટિસમાં હોય તો અમારે કોઈ ઓબ્જેક્શન નથી હોતું એનું પહેલા તો. એના માટે એને અમારું આખું ફેમિલી સપોર્ટેડ છે. ને એવું બી નથી કે પહેલેથી જ કે ચલો ભાઈ દરેક વ્યક્તિ જન્મે એટલે સ્પોર્ટ્સ કે કોઈ બી ક્ષેત્રની અંદર પોતે હોય છે, પણ એ એટલી વીક હતી ને જન્મી એના પછી તો, કે પોતે એને કંઈક સહેજ વાગ્યું હોય ને તો 2 કલાક રડતી. એની જગ્યાએ કરાટેમાં ગયા પછી એ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે પોતે ગમે તેટલો માર ખાય તો એને કઈ વાંધો આવે એમ નથી, સામે મળે તો વાંધો ના આવે, પહોંચી વળે છે.
0: રાઈટ રાઈટ રાઈટ. આજે પણ હિરલ તો નાજુક નમણી છે, પણ છતાં પણ તમે કહો છો કે રાત્રે 12 વાગ્યા સુધી ઘરે ના આવે તો અમને ચિંતા નથી રહેતી, એનું રીઝન આપ કોને ગણો છો?
2: એની પ્રેક્ટિસ અને એના કોચની જે ટ્રેનિંગ છે એના પર.
0: એમ કે આજે 12 વાગ્યા સુધી ના આવે ઘરે તો પણ એ સેફ હશે, એમ એના કરાટે ઉપર એટલો તમને ભરોસો છે?

0: ખૂબ સરસ. આવા જે દરેક માતા પોતાની દીકરી ઉપર ભરોસો રાખી શકે એ માટે કરાટે જરૂરી,
1: કમ સે કમ પોતે સેલ્ફ ડિફેન્સ કરી શકે, ભલે કોઈ આ ક્ષેત્રમાં વધે તમે આગળ વધો ના વધો, મેડલ મળે ના મળે, પણ તમે પોતાનો સ્વ બચાવ તો કરી જ શકો.
0: રાઈટ રાઈટ, ખૂબ સરસ.
1: અત્યારના જમાનામાં પ્રમાણે બહુ જરૂરી છે. હું એવું કહેવા માંગુ કે દરેક છોકરીએ શીખવું જ જોઈએ, થોડું ઘણું તો શીખવું જ જોઈએ, જેથી કરીને ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં એને.
0: ખૂબ સરસ. હિરલ શીખી છે બરાબર છે કરાટે, તમે તમારા જીવનમાં નથી શીખેલા, તો એના માને તમારામાં આજે તમને શું ફેર લાગે છે?
1: એ ખરું કે મારે ક્યાંક જોઉં તો મને કોઈક વખત એમ થાય કે રાત્રે મોડું જશે ને નથી જવું ચાલશે હવે, પણ એ હોય તો વાંધો નહીં ચાલ મમ્મી જતા.
0: શું વાત છે એમ, બહુ સરસ. આજે તમારી દીકરી એમ કે તમારી હિંમત બની છે કરાટેના કારણે. હિરલ, હવે આગળ તમે આપણી દીકરીઓ માટે કંઈક એવો સારો મેસેજ આપો.
2: દીકરીઓ માટે ખાસ મેસેજ કે છોકરીઓને અત્યારે પૂરી ફ્રીડમ પણ છે, નો ડાઉટ પહેલા કરતા ઘણી એવી સપોર્ટ છે એમને ઘરેથી, પણ પ્રોબ્લેમ ત્યાં છે કે છોકરીઓ જે ગીવ અપ જલ્દી કરી દે છે. તો મોટિવ એક રાખવાનો આપણે લાઈફમાં કે કીપ ગોઈંગ, હંમેશા છોકરો ગીવ અપ જલ્દી કરી દે, દૂર જતા રહે. એવું જરૂરી નથી કે દરેક વસ્તુમાં તમને સારા રિઝલ્ટ જ મળે. ઘણા એવું વિચારે કે હવે તારે આ સ્ટડીમાં સારું નથી રિઝલ્ટ, છોડ દે બીજી પકડી લે. નહીં, તમે વસ્તુ સારું મળે છે, સારું ફીલ થાય છે, નેગેટિવ ફીલ થાય છે, કંઈ પણ કીપ ગોઈંગ, એને કરતા રહો, ક્યારેક તે વસ્તુ પ્રાપ્ત થશે તમને.
0: આમ તો ઘણા એવા આપણે ફિલ્ડ હોય છે જે આપણને પસંદ હોય પણ તકલીફ પડતી હોય છે તો આપણે છોડી દેતા હોઈએ છીએ.
2: હા,
0: કરાટેમાં પણ તમને ઘણી બધી તકલીફ પડી છે, છતાં પણ આજે તમે એમને વળગી રહ્યા છો, એને બિલકુલ છોડવા તૈયાર નથી, એનું રીઝન શું આપ કહો છો?
2: એનું રીઝન એટલું છે કે મારા પેરેન્ટ્સ, મારા ફ્રેન્ડ્સ અને મારા સર, કે જેમણે આજ સુધી મને એવું ફીલ નથી કરવા દીધું કે યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ, હંમેશા નહીં હું હારી જઉં તો સામેથી એ રાખે કે હિરલ તું નહીં કરે તો કોણ કરે. સો એટમોસ્ફિયર મને બહુ જ લકી છું એવું ફીલ થાય છે હવે.
0: કરાટેમાં છો એટલે લકી છો.
2: મારા પેરેન્ટ્સ અને મારા સર એ બધા જે છે એમના લીધે બહુ લકી ફીલ કરું છું.
0: અત્યારે આપ બીએ ના લાસ્ટ યર્સમાં છો અને આગળ આપનો ગોલ શું છે?
2: હા, એકચ્યુઅલી મારો એવો ગોલ છે કે એક જોબ તો સિક્યોર કરી જ લઈએ છીએ બધા લાઈફમાં. એ લગભગ ઇન્ડિયામાં બધા એવું માને છે કે બહાર જલ્દી જોબ મળે છે, પણ ઇન્ડિયામાં સહેલું છે, જો કાબિલિયત હોય તો કંઈ પણ મળી શકે. પણ પ્રોબ્લેમ એ છે કે લોકો પોતાના પેશનને ભૂલી જાય, તો જોબ પછી પણ મારે કરાટે નથી છોડવું, એને જેટલું બને એટલું હું જેટલું એના માટે ડેડિકેટેડ થઈ શકું એટલું હું ટ્રાય કરું.
0: ખૂબ સરસ છે. અને આપ ભવિષ્યમાં એમ કે દીકરી તો સાસરે જ જાય લગ્ન કરીને, એવી આપણી ભારતની પરંપરા છે, તો આપ પણ ભવિષ્યમાં એ વિશે શું વિચારો છો?
2: હા, એ વિશે એવું છે કે ધારો કે મેરેજ કરું છું અને જઉં છું કોઈના પણ ઘરે, તો એટલી આશા જરૂર રાખીશ કે હું પણ એક ફ્રીડમ ફીલ કરું જેટલી મારા મમ્મી પપ્પાએ મને આપી છે આજ સુધી. પણ એટલું ખરું કે હું એવું નથી માનતી કે છોકરી છે એ ઘર ના ચલાવી શકે, બસ એને ફરવાનું, પેશન ફોલો કરવાના, એવું નથી. તમે ઘરનું કામ પણ કરો સાથે, કારણ કે સ્ત્રી છે એ એકદમ મલ્ટી ટેલેન્ટેડ હોય છે, જે ઇગ્નોર કરવાનું ના હોય કે જે હું થાકી જઉં છું. નહીં, સ્ત્રી નહીં થાકે હંમેશા, પોતાના અંદર એટલું ખાલી આત્મવિશ્વાસ રાખો, જે રીતે મહેંદી આવડે છે તો આ મારી કાબિલિયત છે બહાર નીકળી, તો તમે પણ થાકી શકો એવા નથી, મેન્ટલી થાકવાનું જ નથી એમ.
0: મુખ્ય કે મેન્ટલી આપણે પ્રિપેર રહેવા જોઈએ.
2: શ્યોર, હા,
0: જો મનથી મજબૂત હોઈએ તો કોઈ પણ પરિસ્થિતિ સામે આપણે લડી શકીએ એમ છીએ. એ પણ એક આપણો એક સરસ મેસેજ છે આપણા સમાજ માટે, આપણી દીકરીઓ માટે અને દરેક માતાઓ માટે.
2: શ્યોર.
0: એક મમ્મી તરીકે આપણા મમ્મીએ આપણે ખૂબ સપોર્ટ કર્યો હશે. હા, તો આપણા સમાજમાં પણ દીકરીઓની માતાઓ છે, એ માતાઓ માટે આપ શું કહેશો?
2: માતાઓ માટે એમ કહીશ કે પહેલા તો માતા એવું સ્તર છે કે આખી જિંદગી છોકરાઓ પાસે કાઢી દે, અને એના લીધે જ આપણે ગણીએ કે મમ્મી બહુ માઇન્ડથી આવી છે, મમ્મી બરોબર વિચારતી નથી, મારો સપોર્ટ નથી કરતી, તો કારણ કે એને આપણા પાસે આટલી લાઈફ કાઢી છે તો નોર્મલી એને બહારનું એટમોસ્ફિયર ફેસ નથી કર્યું, તો જનરેશન ચેન્જના લીધે થોડું રહેવાનું. પણ એટલું છે કે માતાઓ ખાલી વિશ્વાસ રાખે દીકરીના અંદર, દીકરીને એક વિશ્વાસ જોઈએ તમારો, બીજું કંઈ નહીં.
0: ખૂબ સરસ મેસેજ આપ હિરલ વ્યાસ અને નીલમબેન આપે આવી અને આજે આપણા સમાજને, આપણી દીકરીઓને અને આપણી બહેનોને આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.

0: વ્યસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આપ જાણો જ છો દીકરી શ્રેણીમાં અમે દર શુક્રવારે પ્રતિભા સંપન્ન માતા બહેન દીકરી સાથેનો વાર્તાલાપ રજૂ કરીએ છીએ. દર શુક્રવારે સાંજે 7 કલાકે અમે તેનું પ્રસારણ કરીએ છીએ અને તેનું પુનઃ પ્રસારણ શનિવાર સવારે 11 વાગે, મંગળવારે સાંજે 7 વાગે અને બુધવારે સવારે 11 વાગે રજૂ કરીએ છીએ. અમે આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ ગમતો હશે. જો તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવે તો અમારો વોટ્સએપ નંબર છે, નોંધી લેશો, 95-12-99-66-88. ફરીવાર બોલું છું, 95-12-99-66-88. તો આપ અમારા વોટ્સએપ નંબર ઉપર આપની લાગણીઓ અવશ્ય મોકલી શકો છો.

રેડિયો પાલનપુરની દીકરી શ્રેણીના આગામી એપિસોડમાં આપણે વાર્તાલાપ કરીશું શ્રીમતી આયશાબેન પટેલ, ટ્રસ્ટી શ્રી ગુજરાત વિદ્યાપીઠ સાથે, જેઓ મૂળ કાણોદરના વતની છે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો કેમ કે

ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: કોલંબુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: વીકેન્ડ ક્લાસિક રેડિયો શો પર મેં હું રુચિ આપકે સાથ, વેલકમ ટુ ધીસ એપિસોડ. આજ હમ બાત કરને વાલે હૈ 80s, 70s, 60s કે જમાને કી જુબલી ગર્લ કે બારે મેં. ઇને ડાઝલિંગ ક્વીન ઓફ બોલીવુડ ભી કહા જાતા થા. ઇનફેક્ટ બોલીવુડ કી યે પહેલી ટોમ બોય માની જાતી થી. નામ હૈ ઇનકા આશા પારેખ જી. તો આજ એક બાર ફિર સે દિલ સે યાદ કરેંગે ચુલબુલી સી ઇન અદાકારા કો. ઇનકે કઈ સારે ગાને ભી લેકર કે આઈ હું મેં આપકે લિયે. કુછ દેર કે બાદ આપકો બતાઉંગી કે કૈસે રિજેક્શન બના ઇનકી જિંદગી કા સબસે બડા સ્ટેપિંગ સ્ટોન ઓર ના એક્સેપ્ટ કિયે જાને કે કારણ ઇને અપની જિંદગી કી સબસે બડી હિટ ફિલ્મ મિલ ગઈ. સુન રહી હૈ વીકેન્ડ ક્લાસિક રેડિયો શો. ફિલહાલ સબસે પહેલા ગાના આન મિલો સજના ફિલ્મ સે લતા મંગેશકર જી ઓર કિશોર દા.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: પાલનપુર અને ડીસા માટે ખુશખબર, ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં

0: શિક્ષણ પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: બહારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66.

88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।